નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: પણ છે. આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
0: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આપની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર.
1: મારું

0: અભિયાન છે. આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
4: ગીતામૃતમ, ભગવદ્ ગીતાની સમજણના આ પ્રસારણ દરમિયાન આપણે છેલ્લે છેલ્લે એક અદ્ભુત અનુભૂતિમાંથી પસાર થયા છીએ. વિશ્વરૂપ દર્શન, ભગવાનનું, ઈશ્વરનું, પરમેશ્વરનું વિશ્વરૂપ દર્શન, વિરાટ રૂપનું દર્શન, ઉગ્ર રૂપનું દર્શન, સમગ્ર જગત

એક સાથે જોઈ શકાય એવું દર્શન, અનંત અનાદિ એવું સ્વરૂપ, રૂવાડા ઉભા કરી દે એવું સ્વરૂપ. 11મા અધ્યાયમાં આપણે જોયું, આપણી પાસે તો દિવ્ય ચક્ષુઓ છે નહીં, એટલે આપણે તો એ સંજય દ્વારા કહેવાયેલું સાંભળવું પડે અને મનની અંદર કલ્પના કરવી પડે એવા રૂપની, જે અકલ્પ્ય છે, અચિંત્ય છે. આપણે કલ્પી પણ ના શકીએ, વિચારી પણ ના શકીએ, કારણ કે આપણે જ્યારે કલ્પના કરીએ, વિચાર કરીએ, આપણે ઇન્દ્રિયોને કામ કરતી કરીએ, ત્યારે એને બધાને પોતપોતાની મર્યાદાઓ છે. જે સ્વયં વ્યક્ત છે તે અવ્યક્તનું ચિંતન ન કરી શકે, તો આ સ્વરૂપનું ચિંતન થઈ શકે કેવી રીતે? અને જેને થયું એ તો આકુળ વ્યાકુળ થઈ ગયો છે, એને ખબર પડતી નથી કે આ હર્ષનો વિષય છે કે ભયનો વિષય છે. જો એક વાત આપણે સમજવાની છે, આ વિરાટ સ્વરૂપના દર્શન બે જણાએ કર્યા છે, એક તો અર્જુને, કારણ કે એને દિવ્ય ચક્ષુઓ ભગવાને આપ્યા, અને બીજો સંજયે, કારણ કે એ ધૃતરાષ્ટ્રને અહીંયા ચાલતું બધું જ વર્ણવી રહ્યો છે. આજની ભાષામાં કહીએ તો રનિંગ કોમેન્ટ્રી આપે છે, અને એ માટે એને દિવ્ય ચક્ષુ આપ્યા છે વ્યાસજીએ. વ્યાસજીએ જે દિવ્ય ચક્ષુ આપ્યા છે તે તો અર્જુનથી એ પહેલા આપ્યા છે. અહીંયા શું ચાલી રહ્યું છે તે ત્યાં બેઠા બેઠા જોઈ શકે, ધૃતરાષ્ટ્રની સામે ધૃતરાષ્ટ્રના ખંડમાં એ બધું વર્ણન કરતો જાય, એવી દિવ્ય દ્રષ્ટિ એની પાસે વ્યાસજીએ આપેલી છે. અને મારે તમારું આ વિરાટ રૂપ જોવું છે એવી ઈચ્છા કરી અર્જુને, ત્યારે કૃષ્ણએ એમને લોચનો આપ્યા, દિવ્યમ દદામી તે ચક્ષુઃ. આ બંનેની પાસે દિવ્ય ચક્ષુઓ રહ્યા ક્યાં સુધી? જો એને પછી આ દિવ્ય લોચનોથી જ બધે ફરવાનું હોય તો મુશ્કેલી સર્જાઈ જાય, ન જોવાનું જોવાઈ જાય. ક્યાં સુધી રહ્યા આ દિવ્ય લોચનો? તો મહાભારતમાં એમ કહે છે કે સંજય આખે આખા યુદ્ધનું વર્ણન કરતો રહ્યો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યોયોત્સવ એમ શરૂઆત થઈ, ત્યાંથી શરૂ કરીને યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી આ વર્ણન સંજય ધૃતરાષ્ટ્રની આગળ કરતો રહ્યો. પણ એક ક્ષણ એવી આવી કે દુર્યોધનનું મૃત્યુ થયું અને સંજય શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયો. શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયો. એણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હવે હું નહીં કહી શકું. ત્યાં એના દિવ્ય લોચનો અથવા લોચનોને આપવામાં આવેલી દિવ્યતા નષ્ટ થઈ ગઈ, બસ પતી ગયું. ત્યાં સુધી એની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી જ્યાં સુધી એ દ્રષ્ટિ ઉપર શોકનું આવરણ છવાયું નહોતું. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ મળી, બ્રહ્માંડનું દર્શન કરી લીધું એક સાથે, પણ એના કારણે પ્રવ્યથિતમ મનઃ, મન વ્યથિત થઈ ગયું.

અને એણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને તમારું સૌમ્ય રૂપ બતાવો. એને ક્રમિક ત્રણ રૂપ જોયા. તમે જુઓ, એક આપ ચિન્મય સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ, ત્યાંથી સૌમ્ય સ્વરૂપમાં આવ્યા એટલે દિવ્ય સ્વરૂપ, દેવરૂપ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ, દેવનું દર્શન છે. દેવના દર્શન માટે પણ દિવ્ય દ્રષ્ટિ જોઈએ, એટલે ત્યાં સુધી એની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. દેવ દર્શન પણ કોઈ સામાન્ય માણસ કરી શકતો નથી. પેલી તેજો રાશિ ચિતિમય ચિન્મય સ્વરૂપ છે, આ દિવ્ય તેજથી યુક્ત સ્વરૂપ છે. અને પછી તરત જ કૃષ્ણ એને ફરી પાછું પોતાનું જે માનવ રૂપ છે તે બતાવ્યું, જે આ ચર્મચક્ષુથી જોઈ શકાય, જે આ ભૌતિક તેજને કારણે જોઈ શકાય છે, સૂર્યની ઉપસ્થિતિમાં જોઈ શકાય છે. આ ત્રણેય સ્વરૂપોને જોયા, પણ જ્યારે એ વ્યથિત થઈ ગયો, એક રીતે પહેલા વ્યથિત થઈ ગયો અને પહેલા સૌમ્ય રૂપ જોઈને પ્રસન્ન થઈ ગયો, ત્યારે એ બે પ્રકારનું આવરણ તો એના ઉપર આવ્યું અને દિવ્ય દ્રષ્ટિ ગઈ. મનુષ્ય રૂપ આ ઈશ્વરને એને જોયા ત્યારે એ કહે છે કે હવે હું સચેત થયો, મારી ચેતના જાણે કે પાછી આવ્યો એમ લાગે છે, કંઈક અદ્ભુત અનુભૂતિમાં હતો, એમાંથી સીધો ધરતી ઉપર આવ્યો હું એવું મને લાગ્યું છે. બંનેને દિવ્ય દ્રષ્ટિ મળી હતી અને બંનેની દિવ્ય દ્રષ્ટિ લુપ્ત થઈ ગઈ. સમજવાનું એ છે આપણે કે ઈશ્વર આપણને પોતાની વિવેક દ્રષ્ટિ આપે છે, શું કરવું શું ન કરવું, શું કરવું શું ન કરવું, શું યોગ્ય છે શું અયોગ્ય છે, શું ઈશ્વરીય છે શું આસુરી છે, એની અંતર સૂજ આપણને આપે છે. આપણે એને વિવેક દ્રષ્ટિ કહીશું. પણ થાય છે એવું કે એના ઉપર મોહના આવરણ આવે છે, જેમ શોકનું આવરણ આવ્યું, જેમ ભયનું આવરણ આવ્યું, એમ મોહનું આવરણ આવે છે. આ મારું, આ તારું, આ સુખ, આ દુઃખ, અને પછી સુખની પ્રાપ્તિને માટે દોડાદોડ, શાશ્વત ભૂલાય. તો પેલી વિવેક દ્રષ્ટિ જે છે એ વિવેક દ્રષ્ટિ ઉપર પણ આવરણ આવે. દિવ્ય દ્રષ્ટિ ગઈ એમ વિવેક દ્રષ્ટિ જાય. જાગૃત રહેવાનું છે ને જાગૃત રહેવાનો રસ્તો 11મા અધ્યાયના અંતે ભગવાને બતાવ્યો છે કે આખરે તો મને પ્રાપ્ત ઈશ્વરને, પરમાત્માને, પરમેશ્વરને, પરમ તત્વને જે આપણે કહીએ તે, એને પામવું એ અંતિમ લક્ષ્ય હોય તો એની અનન્ય ભાવે સાધના એ આનો રસ્તો છે. પછી જે કંઈ કરતા જાઓ તે બધું એને અર્પણ કરતા જાઓ તો તમને અંતરાયો નડતા નથી. એટલે 11મા અધ્યાયને અંતે આજ કહ્યું કૃષ્ણએ કે મત કર્મ કૃત, મત પરમઃ, મત ભક્તઃ, સંગવર્જિતઃ, નિર્વૈરઃ સર્વભૂતેષુ, યઃ સહ મામેતિ. જે આ પ્રકારનો વ્યક્તિ બની શકે છે તે મને પ્રાપ્ત કરે છે. મને પ્રાપ્ત કરે છે એટલે હું તો સર્વત્ર વ્યાપ્ત છું જ, ત્યાં છું, પણ ત્યાં છું એની પ્રતીતિ એને નથી તે થઈ જાય છે. ક્યાં નથી ઈશ્વર? જે વિશ્વરૂપ દર્શન

પ્રતીતિ જો થાય અને ત્યારે થાય કે જ્યારે એ પોતાના બધા જ કાર્યો સમર્પણ ભાવથી કરતો થઈ જાય, નિવેદિતાત્મા, પછી એને કોઈ પ્રાણી માત્ર માટે વેર રહે નહીં, અને છતાં જો હણવાનું કામ કરવાનું હોય તો કરે પણ ખરા. એ સ્થિતિ એ પહોંચી શકે. એટલે 11માં અધ્યાયની અંદર આપણે પરમેશ્વરના ત્રણેય પ્રકારના સ્વરૂપોને જોયા. અર્જુનની આંખે અને એના અંતે જે વાત હતી તે આ કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા જે આવરણો છે એને એક બાજુ હટાવી દઈને પછી જીવનને જીવો. આમ કે ત્યારે નેચરલી સ્વાભાવિક રીતે પેલા સાધકના મનમાં પ્રશ્ન ઉભો થાય, જે અર્જુનના મનમાં ઉભો થયો છે આપણે 12મા અધ્યાયની શરૂઆતમાં એ જોવાનો છે કે તમે તો વાત કરો છો તો મને આ એક તરફ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ ચિન્મય સ્વરૂપની વાત થાય છે અને બીજી બાજુ ભક્તિની વાત કરો તો સામે ઈશ્વરને રાખવાની વાત થાય છે, સાકાર સગુણ અથવા સાકાર નિર્ગુણ બ્રહ્મની વાત થાય છે, નિરાકાર સગુણની વાત થાય છે. તો આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? આવો પ્રશ્ન બહુ સ્વાભાવિક રીતે થાય 11મા અધ્યાયની અંતે, કારણ કે આ ક્રમ ચાલે છે 5 અધ્યાયથી તમે જોતા જાઓ તો 11મામાં તો પોતાનું પરમ રૂપ બતાવીને પણ કહ્યું અને એ વખતે ત્રણેય રૂપ બતાવી દીધા અને અંતે કહ્યું કે ભાઈ આગળ પણ કહ્યું તું મન મના અભવ મત ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ આગળ કહ્યું તું, એને જરા વધારે સ્પષ્ટતાથી અહીંયા કહ્યું 11મા અધ્યાયના અંતે. અને એટલે એ વખતે એના મનમાં આ પ્રશ્ન જાગ્યો જ્યાંથી આપણે 12મો અધ્યાય જોવાના છીએ. બારમા અધ્યાયની શરૂઆતમાં જ કહે છે કે એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષાં કે યોગવિત્તમાઃ. બે પ્રકારના ભક્તોની વાત થઈ, એક સાકાર બ્રહ્મના ઉપાસકો એક નિરાકાર બ્રહ્મના ઉપાસકો. સતત યુક્તાઃ ભક્તાઃ એવમ આ પ્રમાણે, આગળનો ક્રમ અહીંયાથી જોડાઈ ગયો એવમ થી, એવમ સતત યુક્તાઃ. બહુ સમજવા જેવો પ્રશ્ન છે, આ પ્રશ્નનું મહત્વ પણ બહુ છે. સતત યુક્તાઃ નિરંતર જોડાયેલા ઈશ્વરની સાથે, નિરંતર જોડાયેલા એટલે એક માણસ પરમ ભક્ત છે, એ ભક્તિ કરવા બેસે છે, ધ્યાનસ્થ થઈ જાય છે, પૂજા પાઠ કરે છે, એ વખતે એને એના વ્યક્તિત્વની પણ કોઈ સમાનતા નથી, સમાપ્ત થઈ ગયું, ઊભો થયો, દુકાનમાં જાય છે, વેપાર કરવા જાય છે, તો એ વખતે હું વેપાર કરું છું, શિક્ષક છે તો હું શિક્ષણ આપું છું, એ હું આવી જાય છે પાછું. એટલે અહીંયા શબ્દ વાપર્યો સતત યુક્તાઃ, નિરંતર જે કોઈ કર્મ કરે છે તે કર્મ પણ પોતે નથી કરતો, પોતાને માટે નથી કરતો, એવી ભાવના પૂર્વક કામ કરતો ભક્ત
સતત યુક્ત પરયુપા

उपासते, उपासते उपासना करे छे, केवी परी उपासते, परी उपासते छे संपूर्णपणे उपासना करे छे। ઉપાસના કરે એ વખતે એટલે કે ભગવાન મહાદેવજીને જળ ચડાવતી વખતે ભગવાન મહાદેવજી સિવાય કશું મગજમાં નથી એમ માની લઈએ, પણ પછી થોડી જ વાર પછી હાથમાં રહેલો કળશ ખોવાઈ જાય તો અરે મારો કળશ ક્યાં ખોવાઈ ગયો, વ્યવહારમાં આવી ગયો। તો આ કહે છે કે પરી ઉપાસતે, એની ઉપાસના સંપૂર્ણ ઉપાસના છે। યદ યદ કર્મ કરોમિ તત તદ અખિલમ। તો એવા ભક્તો કે જે સાકાર બ્રહ્મની આ રીતે ઉપાસના કરે છે, ઉપાસના કરે છે, સાદી રીતે કરીએ તો ભગવત ભક્તિ કરે છે, ભક્તિ પરાયણ છે, પૂજા પાઠ અધ્યયન કથા વાર્તા કીર્તન અને પોતાનો વ્યવહાર પણ કરે છે, પણ એ વ્યવહાર વખતે પણ એ ઈશ્વરની સાથે એમનું અનુસંધાન તાર જોડાયેલો છે। સાકાર બ્રહ્મના ઉપાસકો અને બીજા નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો, એ ચાપ્યક્ષરમ અવ્યક્તમ, અક્ષરમ અવ્યક્તમ, અક્ષર બ્રહ્મ અવ્યક્ત બ્રહ્મ, વ્યક્ત થાય એટલે સાકાર થાય, અવ્યક્ત એટલે નિરાકાર, નિર્ગુણ અને નિરાકાર અક્ષરની સાથે અવ્યયને એને જોડી દીધો છે। અક્ષર અવિનાશી ચિદાનંદ સ્વરૂપ, અક્ષર અવ્યક્ત, અવ્યક્ત એટલે નિરાકાર, પરબ્રહ્મ સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ, ચિત સ્વરૂપ, સામે કોઈ આકાર નથી। ન વંશીધારી, ન ચક્રધારી, ન ધનુષ્યધારી, રામ કે કૃષ્ણના અવતાર આપણી સામે છે, અવતાર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઈશ્વર એ અવતારની એ મૂર્તિની જે જે અપેક્ષાઓ છે એ પ્રમાણે કામ કરે છે। વરાહ અવતાર હોય તો પરબ્રહ્મ વરાહ જ છે ત્યાં એ વખતે, તો એ વરાહના ગુણોને ધારણ કરે છે, પણ અવ્યક્ત સ્વરૂપ અઘરું છે એ કામ, અવ્યક્તની ઉપાસનાનું પણ કરે છે જે લોકો યોગીઓ, પર બ્રહ્મનું ધ્યાન કરે છે કેવળ। તો આ બે પ્રકારના ભક્તો થયા, એક છે કે જે એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ, એમની અંદર કે યોગવિત્તમાહ, બે નથી કર્યા, બંનેમાં બહુવચનમાં વાપર્યું છે, આવાઓ અનેકો, તેષામ તેમની વચ્ચે યોગ વિત્તમાહ, કે તર અને તમ પ્રત્યે લાગે એટલે શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ, સૌથી શ્રેષ્ઠ, અંગ્રેજીમાં ગુડ બેટર બેસ્ટ કે ને એવી વાત છે, સારું વધુ સારું સૌથી સારું એમ, યોગવિત યોગને જાણનાર, યોગવિત્તર યોગને બહુ સરસ રીતે જાણનાર, અને યોગવિત્તમ યોગ એટલે ઈશ્વર સાથેનું અનુસંધાન જોડાવવું, સંધાન, આ યોગવિત્તમ યોગને જાણનારાઓમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી વધારે જે લોકો યોગવિદ છે એવા કોણ? સાવ સાદી ભાષામાં આપણે કહીએ તો ભાઈ બંને શ્રેષ્ઠ છે, બંને યોગ માર્ગીઓ છે, એક સાકાર બ્રહ્મોની ઉપાસના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરે છે, એક નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરે છે, આ બંને માર્ગ છે, બંને માર્ગે પહોંચાય છે પરમધામને। તો પરમધામના આ બે બે માર્ગો ઉપર ચાલનારમાંથી

હે કૃષ્ણ, તમારે મતે સૌથી વધારે યોગનો જાણકાર કોણ કહેવાય? અઘરો પ્રશ્ન છે. અને હવે પછી કૃષ્ણ સતત એનો જવાબ આપતા જાય છે. 12મો અધ્યાય એટલે જ ક્યાંક ને ક્યાંક પ્રસંગોએ 12મો અને 15મો અધ્યાય વંચાતા હોય છે, બોલાતા હોય છે. કારણ કે 12મા અધ્યાયમાં ભગવત ભક્તના લક્ષણો છે. એમણે એ બતાવવાનું છે કે આવી નકામી વાત નથી. બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, પણ બતાવવાનું એ છે કે સાકાર બ્રહ્મ કો કે નિરાકાર બ્રહ્મ કો, આ બંને અંતે તો એક જ છે. એક જ એની ઉપાસનાના ગમે તે માર્ગે જાય તો એક જ પ્રાપ્ય વસ્તુ એક જ છે. અને એમાં કોઈ સારું ને કોઈ નરસું ને કોઈ સારું ને કોઈ વધુ સારું એવું હોઈ શકે જ નહીં. એ બતાવવા માટેનો આ પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન જરા મહત્વપૂર્ણ છે. ગીતાકારે બહુ સારી રીતે અને યોગ્ય જગ્યાએ આ પ્રશ્ન પૂછ્યો છે. ઈશ્વરના બધા જ સ્વરૂપોને જેણે સાક્ષાત કર્યા છે એણે આ પ્રશ્ન પૂછ્યો છે. ભક્તોની વાત કરતી વખતે ખાલી કીર્તન કરનારા, ભજન કરનારા, મંજીરા વગાડનારા ભક્તોની વાત નથી કરી. એણે સતત યુક્તાહ પર્યુપાસતે એવા સાકાર બ્રહ્મના ઉપાસકોની વાત કરી છે. પોતાની નજરની સમક્ષ કોઈ એક આકારને રાખીને એની ઉપાસના કરતા હોય તો આ બે માર્ગ, એ બંનેમાંથી હે કૃષ્ણ તમે મને કહો કે યોગનો સાચો, યોગના જાણકારોની અંદર યોગવેત્તા, યોગને જાણનાર, યોગને સંપૂર્ણપણે જાણનાર કે વધુ જાણનાર એવો કોણ? અને ત્યાં કૃષ્ણ એનો જવાબ આપવાની શરૂઆત કરે છે. મૈયાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામતાહ. સીધો જવાબ, બેમાંથી એક શ્રેષ્ઠ છે કે એક ઓછો શ્રેષ્ઠ છે, એક શ્રેષ્ઠતમ છે કે ઓછો શ્રેષ્ઠતર છે. અર્જુનના પ્રશ્નની અંદર જાણે કે એમ છે કે હું યોગવિદ અને યોગવિત્તર, એમને એમની તો મને ખબર છે, તમે યોગવિદ તમની વાત કરો એવો પ્રશ્ન છે. તો કહે છે કે એ જ યુક્તતમાહ, યોગને જાણનાર નહીં, યુક્ત યુક્ત એને યોગી જ કહેવાય. યોગીઓમાં શ્રેષ્ઠ એને કહેવાય કે જે મૈયાવેશ્ય મનઃ, મારી અંદર મનને પરોવી દે. નિત્ય યુક્તાહ, મારી સાથે નિત્ય યુક્ત હોય અને પરમ શ્રદ્ધાવાન હોય તે સૌથી વધારે શ્રદ્ધયા પરયા ઉપેતા, પરમ શ્રદ્ધાથી યોગ્ય થઈને મામ મને. આગળ આપણે જોયું હતું કે અમુક અમુક જગ્યાએ હું મને મામ એ શબ્દો વાપરે છે. જ્યારે જ્યારે હું મને મામ વાપરે છે ત્યારે આપણે એના સગુણ સ્વરૂપને ધ્યાનમાં લઈએ છીએ. તો એવા મને પરમેશ્વરને જે ભજે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ છે એવો એક મત છે. મેં કહ્યું એમ, આ સગુણ બ્રહ્મ હોય કે નિર્ગુણ બ્રહ્મ હોય કે નિરાકાર બ્રહ્મ હોય કે સાકાર બ્રહ્મ હોય, આ બધું એક જ પરબ્રહ્મનું, પરમેશ્વરનું સ્વરૂપ છે. અને એની ઉપાસના, એની સાથે મનને બાંધવું,

0: એ જે માર્ગે હોય તે, પણ તે બધો જ માર્ગ સર્વશ્રેષ્ઠ છે એવું એમણે કહેવાનું છે. 12મો અધ્યાય ખૂબ જ સરસ અધ્યાય છે ને, જે લોકો સાંભળે છે એ લોકો એક એક શ્લોક તરફ અને એના એક એક શબ્દ તરફ ધ્યાન આપશે તો ગીતાને સમજવાનો આનંદ આવશે. આપણે આ આનંદ હવે પછીના પ્રસારણની અંદર જોઈશું. ત્યાં સુધી આપણે સમયને માન આપીએ. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને.

0: તો પછી જે 4000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: आर आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઇરાન।

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

પર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

0: For exciting updates, subscribe to youtube.com/wiref.
1: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા,
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
3: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. વાત કરીએ એવી વસ્તુ વિશે જે આપણા હાથમાં તો છે પરંતુ ધીમે ધીમે આપણા જીવન પર કાબૂ મેળવી રહી છે, મોબાઈલ. શું તમે સવારે ઉઠતાની સાથે મોબાઈલ જુઓ છો? રાત્રે ઊંઘતા પહેલાં કલાકો સુધી સ્ક્રોલ કરો છો? તો સાવધાન, લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ ખાસ કરીને રાત્રે ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે. સતત નોટિફિકેશન, સોશિયલ મીડિયા અને સ્ક્રીન આપણા મગજને સતત સક્રિય રાખે છે, જેના કારણે મનને આરામ મળતો નથી. આયુર્વેદ પણ સ્વસ્થ જીવન માટે યોગ્ય નિંદ્રા અને નિયમિત દિનચર્યાને ખૂબ જ મહત્ત્વ આપે છે. તો આજે એક નાનો સંકલ્પ કરીએ, સુવાના ઓછામાં ઓછા 30-60 મિનિટ પહેલાં મોબાઈલથી અંતર રાખીએ, મોબાઈલને બેડથી દૂર રાખીએ અને તેના બદલે થોડું વાંચન, પ્રાણાયામ અથવા શાંત વાતાવરણ પસંદ કરીએ, યોગ કરીએ, મેડિટેશન કરીએ. યાદ રાખો મિત્રો, મોબાઈલ આપણું સાધન છે, જીવનનો માલિક નહીં. હું ડૉક્ટર જીગર પરિયાર, ફરી મળીએ જીગરવાણીમાં એક નવા આરોગ્ય સંદેશ સાથે. નમસ્કાર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. વાત કરીએ જે આજકાલના ઘણા લોકો અનુભવે છે, પૂરતી ઊંઘ લીધા પછી પણ સવારે થાક કેમ લાગે છે. માત્ર 7 થી 8 કલાક પથારીમાં રહેવું પૂરતું નથી, ઊંઘની ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વની છે. રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવવો, અનિયમિત સમય સૂવું, વધારે ચા કોફી પીવી, તણાવ અને રાત્રે ભારે ભોજન, આ બધી આદતો ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે. આયુર્વેદમાં નિયમિત દિનચર્યા અને નિંદ્રાને સ્વાસ્થ્યના મહત્વના આધાર માનવામાં આવ્યા છે. સારી ઊંઘ માટે દરરોજ લગભગ એક જ સમય સૂવાની અને જાગવાની ટેવ રાખો. સૂતા પહેલાં મોબાઈલથી અંતર રાખો. રાત્રે હળવું ભોજન લો અને મનને શાંત કરવા થોડું પ્રાણાયામ અથવા ધ્યાન કરી શકો છો. અને જો લાંબા સમયથી ઊંઘની સમસ્યા રહેતી હોય, દિવસ દરમિયાન ખૂબ ઊંઘ આવતી હોય અથવા સતત થાક અનુભવાતો હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. યાદ રાખો મિત્રો, સારી ઊંઘ એટલે માત્ર આરામ નહીં, પરંતુ સારા સ્વાસ્થ્યની જરૂરિયાત છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી. વાત કરીએ એક સામાન્ય સમસ્યા વિશે. ભૂખ લાગે પરંતુ ખાધા પછી પાચન કેમ નથી થતું? ખાધા પછી પેટ ફૂલવું, ગેસ થવો, ઓડકાર આવવા, ભારેપણું કે ખોરાક મોડો પચવો, આ સમસ્યાઓ પાછળ અનિયમિત ભોજન, વધારે તળેલું મસાલેદાર ખાવું, ઝડપથી જમવું અને ઓછું શારીરિક કામ જેવા કારણો હોઈ શકે છે. આયુર્વેદમાં પાચન શક્તિને જઠરાગ્નિ સાથે જોડવામાં આવે છે. જઠરાગ્નિ સંતુલિત રહે તે માટે સમયસર અને જરૂરિયાત પ્રમાણે જમવું ખૂબ જ જરૂરી છે. ભોજન હંમેશા શાંતિથી અને સારી રીતે ચાવીને ખાવું. પેટને સતત ભરેલું રાખવાને બદલે ભોજન વચ્ચે યોગ્ય અંતર રાખવું. ગરમ અને તાજું ભોજન લેવું અને પૂરતું પાણી પીવું. જમ્યા પછી તરત જ સૂઈ જવાને બદલે થોડું હળવું ચાલવું પણ ફાયદાકારક છે. જો વારંવાર અપચો, સતત પેટ દર્દ, ઉલટી, વજન ઘટવું અથવા અન્ય ગંભીર લક્ષણો હોય તો માત્ર ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર ન રહેતા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખો મિત્રો, સ્વસ્થ પાચન એટલે સ્વસ્થ શરીરની શરૂઆત. મળીએ એક નાનકડા વિરામ બાદ.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્યઘર.
1: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. વાત કરીએ એક મહત્વના સવાલની. શું તમને સતત થાક લાગે છે? તો શું શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે? લોહીની ઉણપ એટલે એનિમિયા. તેમાં થાક, નબળાઈ, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા વધવા અને ચહેરો ફિક્કો દેખાવા જેવા લક્ષણો થઈ શકે છે. પરંતુ મિત્રો, દરેક થાકનું કારણ એનિમિયા જ હોય એવું નથી. ઊંઘની કમી, તણાવ, પોષણની ઉણપ અથવા અન્ય આરોગ્ય સમસ્યાઓ પણ થાકનું કારણ બની શકે છે. એટલે માત્ર લક્ષણો પરથી લોહીની ઉણપનું નિદાન ન કરવું. જરૂર પડે ત્યારે ડૉક્ટરની સલાહથી સીબીસી અને હિમોગ્લોબિન જેવી રક્ત તપાસ કરાવવી જોઈએ. આહારમાં લીલા શાકભાજી, દાળ, કઠોળ, તલ, સૂકા મેવા અને આર્યનથી ભરપૂર અન્ય ખોરાકનો સમાવેશ કરો. પરંતુ આર્યનની ગોળીઓ પોતાની રીતે શરૂ ન કરો. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. યાદ રાખો, થાકને અવગણશો નહીં, કારણ શોધો અને યોગ્ય સારવાર લો. મળીએ એક નાનકડા વિરામ બાદ.

આજે એક ખૂબ જ ગંભીર સવાલ, શું હાર્ટ એટેક હવે માત્ર મોટી ઉંમરના લોકોની સમસ્યા રહી નથી? આજની જીવનશૈલીમાં ઓછું શારીરિક કામ, સતત તણાવ, ધૂમ્રપાન, તમાકુ, અનિયમિત ઊંઘ, બિનઆરોગ્યપ્રદ ખોરાક, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખો, યુવાન હોવાનો અર્થ હાર્ટ એટેકથી સંપૂર્ણ સુરક્ષિત હોવું નથી. છાતીમાં દબાણ અથવા દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઠંડો પરસેવો, અચાનક નબળાઈ, ચક્કર અથવા દુખાવો હાથ અને ખભામાં, પીઠ કે જડબામાં ફેલાય તો તેને સામાન્ય ગેસ માનીને અવગણશો નહીં. તાત્કાલિક ઇમરજન્સી તબીબી મદદ લો. બચાવ માટે રોજ નિયમિત કસરત કરો, તમાકુથી દૂર રહો, સંતુલિત આહાર લો, ઊંઘ પૂરી કરો અને બ્લડ પ્રેશર, શુગર તથા કોલેસ્ટ્રોલનું સમયાંતરે ચેકઅપ કરાવો. યાદ રાખો મિત્રો, હૃદયની કાળજી ઉંમર જોઈને નહીં, આજથી જ શરૂ કરવી જોઈએ. ફરી મળીએ જીગરવાણીમાં.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ આપણા રસોડાની એક સામાન્ય વસ્તુ વિશે, મીઠું. મીઠું આપણા શરીર માટે જરૂરી છે. તેમાં રહેલું સોડિયમ શરીરમાં પ્રવાહીનું સંતુલન અને નર્વ તથા મસલ્સના યોગ્ય કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ મિત્રો, જરૂરિયાત કરતાં વધારે મીઠું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધારે સોડિયમનું સેવન બ્લડ પ્રેશર વધારવામાં ફાળો આપી શકે છે અને લાંબા ગાળે હૃદય તથા કિડનીના સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. ખાસ કરીને પેકેટવાળા નાસ્તા, ચિપ્સ, અથાણા, પાપડ, સોસ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડમાં છુપાયેલું મીઠું વધારે હોઈ શકે છે. તેથી ખાવામાં ઉપરથી વધારાનું મીઠું નાખવાની ટેવ ઘટાડો અને પેકેટવાળા ખોરાકનું લેબલ વાંચવાની આદત પાડો. યાદ રાખો, મીઠું દુશ્મન નથી, પરંતુ મર્યાદા ભૂલવી નુકસાનકારક બની શકે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર અથવા કિડનીની સંબંધિત સમસ્યા હોય તો મીઠાનું પ્રમાણ કેટલું રાખવું તે માટે ડૉક્ટરની સલાહ લો. મળીએ એક નાનકડા વિરામ બાદ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ એક એવા અદૃશ્ય ભાર વિશે જે ધીમે ધીમે આપણા શરીર અને મન બંનેને અસર કરી શકે છે. સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ, કામનું દબાણ, પરિવારની ચિંતા, પૈસાની ચિંતા, સતત મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, આ બધું આપણા મનને સતત વ્યસ્ત રાખી શકે છે. તણાવ વખતે ઊંઘમાં ખલેલ, માથાનો દુખાવો, ચીડિયાપણું, થાક, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદમાં સત્વ, નિયમિત દિનચર્યા, યોગ્ય નિંદ્રા અને મનની શાંતિને સ્વાસ્થ્ય માટે મહત્વ આપવામાં આવ્યું છે. તણાવ ઘટાડવા માટે દરરોજ થોડો સમય મોબાઈલથી દૂર રહો, નિયમિત ચાલો, ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ અથવા ધ્યાન કરો અને પરિવારજનો સાથે વાતચીત માટે સમય કાઢો. પરંતુ જો તણાવ લાંબા સમય સુધી રહે, રોજિંદા જીવનને અસર કરે અથવા મનમાં ખૂબ નકારાત્મક વિચારો આવે તો નિષ્ણાતની મદદ લેવી યોગ્ય છે. યાદ રાખો, મજબૂત વ્યક્તિ એ નથી જેને

નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. આજે ખૂબ જ મહત્વની વાત, શું આયુર્વેદિક દવા પણ નુકસાન કરી શકે? ઘણા લોકો માને છે કે આયુર્વેદ છે એટલે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ મિત્રો આ માન્યતા હંમેશા સાચી નથી.

કોઈ પણ ઔષધિ યોગ્ય દવા યોગ્ય માત્રા યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને લેવામાં આવે ત્યારે જ યોગ્ય રીતે ઉપયોગી બને છે. ખોટી દવા વધારે માત્રા લાંબા સમય સુધી પોતાની રીતે દવા લેવી અથવા અન્ય દવાઓ સાથેની ક્રિયા પ્રતિક્રિયા નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને રસૌષધિ ભસ્મ અને ધાતુ આધારિત ઔષધિઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી જોઈએ. સોશિયલ મીડિયા પર મળતી કોઈ પણ ચમત્કારિક આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ નુસ્ખો જોઈને તરત શરૂ ન કરો. તમારી ઉંમર પ્રકૃતિ રોગ અને અન્ય દવાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. યાદ રાખો, આયુર્વેદનો અર્થ માત્ર દવા નથી, યોગ્ય દવા યોગ્ય આહાર અને યોગ્ય જીવનશૈલી છે.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: આજની સફરમાં આપણે પહોંચી ગયા છીએ દાતા, જે આજે એક ગામ છે પણ એક સમય હતું મોટું રાજ્ય, જ્યાં આવેલ છે પ્રાચીન દરબારગઢ. કિલ્લા જેવી બનાવટ, રાજમહેલ જેવી ભવ્યતા અને ગઢ જેવો મોભો ધરાવતું ભૂતકાળનું એક પાનું અહીં આજે પણ સમાયેલું છે. ભવ્ય પ્રવેશ દ્વાર, આવને અડે એટલા ઊંચા દરવાજા, જરૂખાઓ દીવારો, પ્રવેશ દ્વારની કિલ્લા જેવી બનાવટ ખરેખર મારા જેવા ઇતિહાસ પ્રેમી માટે જાણે આ એક સ્વર્ગ. ઇતિહાસને જાણે આજે પણ આ જગ્યાને સાચવ્યું છે એવું લાગે. આજના આધુનિક યુગમાં એ ઐતિહાસિક સમયના વારસાને સાચવીને બેઠું છે આ દરબારગઢ. ગઢની બનાવટ, જ્યાં મોટો પ્રવેશ દ્વાર, ઊંચાણ પર બનેલ ગઢ, આજુબાજુની અભ્રંશ ઇમારતો એ સમયના સૈનિકોના રહેઠાણ હોઈ શકે તેવું દર્શાવે. આ ભવ્ય ઇમારતનો વધારે ઇતિહાસ જાણવા માટે YouTube પર જુઓ ફૂલ વિડીયો.

0: વધુ ઝડપે.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવાર

મેં ક્યાંક વાંચેલું જે પેઢી ભૂતકાળની અવગણના કરે છે તેનું કોઈ આજ નથી કે કોઈ ભવિષ્ય પણ નથી. આપણી આજુબાજુ જોડાયેલ ઇતિહાસ આપણને આપણા વૈભવી ભૂતકાળ સાથે જોડતો હોય છે. દાતાનું દરબાર ગઢ ખરેખર વર્ષો પહેલાના દાતા રાજ્યના વૈભવને જાણે આજે પણ સાચવીને બેઠો છે. જે ઇતિહાસ પ્રેમીઓએ આ સ્થળની મુલાકાત ના લીધી હોય તેઓએ એકવાર તો અહીંયા અવશ્ય જવું જોઈએ. એ સમયનું આર્કિટેક્ચર, કોતરણી, ભવ્ય

0: આજના લોકોને ઘણું શીખવે છે અને ભવ્ય વૈભવતાનું ઐતિહાસિક ઉદાહરણ આ દરબારગઢ તે સમયના રાજવી પરિવારની શાલીનતા દર્શાવે છે. સફર સાથે જોડાયેલા રહેશો. નવા સફરમાં જલ્દીથી મળીશું.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આજની સફરમાં આપણે પહોંચી ગયા છીએ ઊંઝા નજીક આવેલ એઠોર ગામ, જ્યાં આવેલું છે ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિર. એઠોરના ગણપતિ તરીકે જાણીતા મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે, જે મુજબ મંદિરમાં રહેલી પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ સાથે છે. ઉપરાંત સોલંકી કાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજા અર્ચન કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા. આ મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની પર સિંદૂર અને તિલનો લેપ લગાવેલો છે. અહીં ભોજનશાળા, પાણીની પરબની સુવિધા પણ છે, સાથે અહીં લાડુના પ્રસાદની મહિમા છે. ક્યારેક તમારું ઊંઝા નજીક જવાનું થાય તો અહીં જવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સફરમાં.

ઊંઝા નજીક આવેલું છે એઠુર ગામ, જ્યાં આવેલું છે ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર. દર મહિનાની ચોથ પર અહીં ભરાય છે મોટો મેળો. ભક્તોની મોટી ભીડ થતી હોય છે અહીંયા. આ દિવસે મંદિરમાં દર્શન કરી ભક્તો મેળો નિહાળે છે. અહીં અવનવી વસ્તુઓના સ્ટોલ આ એક દિવસ માટે લાગતા હોય છે. આજુબાજુના ગામથી લોકો અહીં વસ્તુઓ વેચવા માટે આવતા હોય અને સસ્તા કપડાં, ઘરનું સામાન, વાસણો, પૂજાનો સામાન, નાસ્તાની લારીઓ, શરબત તેમજ કીટકીટલું અહીંયા મળી જાય. બજારના ભાવ કરતાં સસ્તું મળતું હોવાથી અહીંયા વસ્તુઓ જલ્દી વેચાઈ પણ જાય છે. શાકભાજી અને સિઝનલ ફ્રૂટ્સની ઘણી લારીઓ તમને અહીંયા જોવા મળશે. ઊંઝા અને મહેસાણાથી નજીક આ ગામમાં આ રીતે દર મહિને એકવાર મેળો લાગતો હોય છે. ક્યારેક જવાનું થાય તો અહીં જવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અંબાજી. આજની સફર છે અંબાજીની. અંબાજી છે એક પવિત્ર પ્રસિદ્ધ યાત્રાધામ જે સમાયેલું છે અરવલ્લી પહાડોની ગિરિમાળા વચ્ચે. પુરાણોમાં કહેવાયું છે કે અહીં અંબિકા વન હતું. અહીં મંદિરમાં યંત્ર પૂજાય છે. આ તીર્થ ધામ પર બારી માસ ભક્તોની ભીડ રહે છે. દર મહિનાની પૂનમ ભરવા લોકો દૂર દૂરથી અહીં આવે છે. ભાદરવી પૂનમનો સુપ્રસિદ્ધ મેળો અહીં ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ચાલતા આવે અને માના દર્શન કરે. આ શક્તિપીઠનું ભારતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાં સ્થાન છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન તેમજ શ્રી આદ્યશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. અહીંથી 2 કિલોમીટર દૂર ગબ્બર પર ગુફામાં માતાનું આદિ સ્થાન મનાય છે, જ્યાં છે માતાની અખંડ જ્યોતિ. ત્યાં 51 શક્તિપીઠ બનાવવામાં આવેલા છે, જેની પરિક્રમા કરવા લોકો અવશ્ય જતા હોય છે. નેક્સ્ટ સફર માટે જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.

અંબાજી લોકલ બજાર. અંબાજીના લોકલ બજારમાં તમને દેશી અને લોકલ વસ્તુઓ ખરીદવાનો મોકો મળશે. આમ તો અંબાજી નજીક રહેતા ત્યાંના સ્થાનિક લોકો જે અરવલ્લી પહાડોની ગિરિમાળાઓમાં વસે છે એ અહીં અંબાજી ધામમાં ચીજવસ્તુઓ વેચવા અવારનવાર આવતા જ હોય છે. પરંતુ તમને પૂનમ પર વધારે લોકો જોવા મળશે, જેઓ પહાડોમાં ઉગતા કેસુડા, ટેબરા, કાતરા, આમલી, રાયણ અને જંગલમાં ઉગતી શાકભાજીઓને વેચતા જોવા મળશે. સાથે અવનવા સેટ, કિચન, શરબતના ઘણા સ્ટોલ, બીજી ઘણી યુનિક વસ્તુઓ જે તમને અહીંયા સસ્તા ભાવમાં મળી જશે. કહેવા જઈએ તો આ ચીજ વસ્તુઓને વેચીને ગુજરાન ચલાવવાનું સાથે ખેતી કરીને કમાવવાનો જ એક માર્ગ છે એમની પાસે. પોતાની માટીથી જોડાયેલા આ લોકો ખરેખર આ પહાડોના રક્ષણકાર પણ કહેવાય છે. તો ક્યારેક તમને અંબાજી જવાનું થાય તો એમની પાસેથી કંઈક તો અવશ્ય ખરીદજો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.

અંબાજીમાં યાત્રિકો માટેની સુવિધા. અંબાજીમાં ઘણા દૂરથી યાત્રિકો આવતા હોય છે, તેથી તેમની માટે અહીં ઘણી હોટેલ અને ધર્મશાળા ઉપલબ્ધ છે. ચાલીને આવતા ભક્તો માટે તડકો ન લાગે એ માટે મંદિરની બહારથી જ દૂર સુધી શેડ્સ બનાવવામાં આવેલા છે. મંદિરમાં મોબાઈલ જેવા ઉપકરણો અલાઉડ ન હોવાથી તેને જમા કરાવવા માટે પણ લોકર રૂમની સુવિધાઓ છે. બૂટ ચંપલ મૂકવા માટે જૂતા ઘરની સુવિધાઓ છે અને આ બધી સુવિધાઓ બિલકુલ નિઃશુલ્ક છે. મંદિરથી થોડે દૂર ભોજનશાળા છે, જ્યાં અવિરતપણે ભોજન ભક્તોને પીરસાય છે. ઘણા ઓછા દરે તમે ત્યાં સારું ભોજન કરી શકો છો. સાથે નજીકમાં જ પાર્કિંગની પણ સુવિધાઓ છે. આનાથી વધારે જાણીશું નેક્સ્ટ સફરમાં. જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.

0: રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: work together. Reflect on the questions framed by your friends and try to answer. Some blank space is provided for you. And we have a picture of a group of students on the bottom right who are giving their viewpoint, like, I think, but we thought, maybe, shouldn't it be? Write more on your own. This chapter ends here.
1: Curiosity. You were just listening to this audiobook, Textbook of Science for Grade 8. Narration, Gaurav Marwa. Sound recordist, Ekant Vashishth. Assistance in production, Soumya Malik. Directed and produced by Vimlesh Chaudhary. This audiobook is brought to you by CIET NCERT, New Delhi, India.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું,

0: તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમ તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો? સાપ કુવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી?
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું, તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય, એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં, જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપબુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપબુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપબુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપબુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપબુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપબુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપબુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખે.

કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ, પાપ બુદ્ધિના પિતાએ કહ્યું. પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીજડાના ઝાડ ઉપર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે

તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-96-88.

0: 88 બાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો. વોટ્સએપ નંબર 9592966888.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય

એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હર ઘર

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: आ रक्षाबंधन मात्र ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતાં વધારે ખાશો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે, સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સિંગ. ફ્રેન્ડ્સ, મોળી સિંગ લેવાની છે, સોલ્ટ વાળી નહીં લેતા. ને મોળી સિંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સિંગને શેક્યા પછી ઠંડી કરવાની, ઠંડી થઈ જાય એટલે આવી રીતે છિલકા કાઢી કાઢવાના છે. છિલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અધ કચરી વાટવાની છે. હવે કે અહીંયા અધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અધ કચરી રાખવાની છે. સિંગનો અધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું. પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું ને લીમડો. અહીંયા મેં સૂકો લીમડો લીધો છે એટલે લીમડાને પણ મેં ક્રશ કરીને નાખ્યો છે. ને જો તમે તાજો લીમડો પણ લેતા હો તો ફ્લેવરમાં

એને થોડા નાના નાના કટકા કરીને નાખજો. હિંગ હવે એક વાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઇસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો, અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું, અને આને બહુ ટાઈમ નથી લાગતો, એક મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યોરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઇઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો, અથવા તો ટામેટાને છીણી કાઢો, અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. ને ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ, અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો, ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું કોથમીર. કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કૂક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આવી રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી, અને આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે ને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ, અને એક વાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. અને ટેસ્ટ કર્યા પછી તમને જો કઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સીંગનો અધકચરો ભૂક્કો. સાંજે કઈ ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી, જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સીંગનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સીંગનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતી, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સીંગનું શાક તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
4: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
3: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં,

જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા ફરમાઈશ કાર્યક્રમની. આપણને દર વખતે ઘણી બધી ફરમાઈશો આવતી હોય છે અને આ દરેક ફરમાઈશની અંદર કેટલાક લેટેસ્ટ સોંગ્સ હોય છે, કેટલાક જૂના સોંગ્સ હોય છે અને તમે જે ફરમાઈશ મોકલો છો એ ફરમાઈશ અમે ચોક્કસથી વગાડીએ છીએ અને બહુ મજા આવે છે કે તમે તમારો આ પ્રેમ અમને આપતા રહો છો. આજે આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે સમર. સમર આપણને ફરમાઈશ કરી રહ્યા છે હમણાં લેટેસ્ટમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ બેરન. એની લેટેસ્ટમાં બેરન સોંગ ચાલી રહ્યું છે અને આ બેરન સોંગ ઉપર તમે જુઓ તો કેટલી બધી રીલ્સ ને કેટલા બધા વિડીયોઝ આવી ગયા છે. તમને બધાને આ સોંગ યાદ જ છે અને બધાને અત્યારે તો મોઢે જ છે અને જોવા જઈએ તો આની ઉપર જે નવી નવી રીલ્સ બની છે ને એ બહુ યુનિક છે. તો સમર આપણને ફરમાઈશ કરે છે કે તેમને આ બેરન સોંગ અત્યારે કરન્ટલી બહુ પસંદ છે અને કરન્ટ ફેવરિટ સોંગ તરીકે તેઓ આપણને ફરમાઈશ કરી રહ્યા છે. આ સોંગ નોર્મલી હરિયાણવી સોંગ છે કે જે પોપ ફોક ટાઈપનું સોંગ છે અને આ સોંગ જે છે એ બંજારે બ્રધર્સ એટલે કે સુમિત અને અનુજ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ સોંગની જે તમે પોપ્યુલારિટી જુઓ ને તો અત્યારે બધે તમને આ સોંગ સાંભળવા મળશે દરેકના મોઢે. તો ચાલો સાંભળીએ આ મોસ્ટ કરન્ટલી પોપ્યુલર સોંગ બેરન.

આજને આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મોહસિન. મોહસિન આપણને ફરમાઈશ કરી રહ્યા છે જબ વી મેટ નું સોંગ ના હૈ યે પાના, મતલબ તુમસે હી. આ સોંગની વાત કરીએ તો આ જબ વી મેટનું સોંગ એ બહુ ફેમસ સોંગ છે અને જબ વી મેટ મૂવી એ 2007માં આવેલી. મોહસિન આપણને કહે છે કે એમને જબ વી મેટ મૂવી અને એના સોંગ બહુ પસંદ છે. સ્પેશિયલી એમને ફેવરેટ કરીના કપૂર છે, એટલે કરીના કપૂરના દરેક સોંગ એમને બહુ ગમતા હોય છે. મોહસિને આપણને જે ફરમાઈશ કરી છે એ સોંગ જબ વી મેટનું છે અને જે મોહિત ચૌહાણ દ્વારા ગાવામાં આવ્યું છે, પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ સોંગની ખાસિયત જોઈએ તો આના જે એક એક લિરિક્સ છે એ બહુ સમજવા જેવા છે. જ્યારે તમારા જીવનની અંદર કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેને તમે પામવા બી ના માગતા હોય અને એને ખોવા બી ના માગતા હોય, તમારા વચ્ચે શું રિલેશન છે તમને ખુદને ખબર ના હોય, પણ તમને એવું હોય કે બસ આ વ્યક્તિ જીવનમાંથી ન જવું જોઈએ, અને જો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે કે જેને તમને જોઈને એમ થાય છે કે ના અને મારે નથી જવા દેવું, તો એને પકડીને રાખી લો. કારણ કે કેટલીક વખત કુદરત એવા સંબંધો આપણા જીવનની અંદર મોકલી દેતા હોય છે કે જેનો કોઈ ભલે નામ ના હોય પણ હંમેશા જીવને આપણા જ હોય. તો ચાલો સાંભળીએ મોહસિનની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઋતુ. ઋતુ આપણને ફરમાઈશ કરે છે લટકો સોંગ. તમને ખબર ના હોય તો કહી દઉં કે લટકો સોંગ એ ગુજરાતી સોંગ છે, અને આ સોંગ એ મૂવી આવેલી ઓમ મંગલમ સિંગલમ કે જેની અંદર આરોહી અને મલ્હાર ઠાકર એ મુખ્ય પાત્રની અંદર હતા. તો આ સોંગ બેઝિકલી એક ડાન્સ સોંગ છે, અને ઋતુ કહે છે કે એમને ડાન્સિંગનો બહુ શોખ છે અને આ સોંગ ઉપર એમને પોતાની એક ડાન્સ રીલ પણ બનાવેલી છે, અને એમની આ જે રીલ છે એ બહુ મિલિયન વ્યૂઝમાં ગયેલી છે, એટલે આ સોંગ એમને બહુ ગમે છે. તો ઋતુ, તમારું આ રીલ અમે ચોક્કસપણે જોઈશું, અને બધા જ લિસનર્સને કહીશ કે તમે બધા ઋતુની રીલ જોજો. અને વાત કરીએ આ સોંગની, તો આ સોંગ એ ઓમ મંગલમ સિંગલમ મૂવી, જે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે એનું છે, અને આ ગાવામાં આવ્યું છે ભૂમિ ત્રિવેદીના અવાજમાં, અને કમ્પોઝ કરવામાં આવી છે સચિન જિગર દ્વારા. તો ચાલો સાંભળીએ ઋતુની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મધુબેન. મધુબેન કહે છે કે એમને રેડિયો પાલનપુરના તમામ શોઝ બહુ પસંદ હોય છે, સ્પેશિયલી રેડિયો પાલનપુર પર વાગતા જૂના ગીત એમને બહુ ગમે છે, અને એટલા માટે જ આમ આજે એમણે આપણને એક જૂના ગીતની ફરમાઈશ કરી છે. આ ગીત છે પાન લીલું. પાન લીલું સોંગ તમને યાદ આવ્યું હશે કે બહુ ટાઈમ પહેલાં, હું તો બહુ નાની હતી ત્યારે આ ગીત મેં સાંભળેલું ખાલી, કે આવું એક સોંગ છે પાન લીલું, જોયું ને તમે યાદ આવ્યા. તમે જુઓ ને આની અંદર પ્રેમને કેટલી મોટી પરાકાષ્ઠા બતાવી છે, કે ભલે પોતાનું પ્રિયતમ કે પ્રિય ગમતું વ્યક્તિ દૂર છે, છતાં પણ એ તમે કોઈ વસ્તુની અંદર ને એની અંદર એ તમને જોઈને યાદ આવે છે. તો આ પાન લીલું સોંગ એ સોનાલી વાજપેયી દ્વારા ગાવામાં આવ્યું છે, અને એક આલ્બમ હતો ગુજરાતી આલ્બમ કે જેના દ્વારા આ અલગ અલગ પ્રકારના સોંગ રિલીઝ કરવામાં આવ્યા હતા, અને આપણને એક અનોખી બાળપણની યાદ આપવામાં આવી હતી. મારા માટે આ બાળપણની યાદ છે, અને મધુબેન કહે છે કે એમને આ સોંગ બહુ ગમે છે. આ સિવાય ઘણા બધા એવા ગુજરાતી સોંગ છે, જેમ કે તારી આંખનો અપીણી, પછી સાવરિયો રે મારો, આવા ઘણા બધા સોંગ મધુબેન કહે છે કે અમને બહુ ગમે છે, અને એમાંથી એમને એમનું ફેવરેટ પાન લીલો સોંગની ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ મધુબેનની ફરમાઈશ.

અને આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે કાર્તિકા. કાર્તિકા એ કહે છે કે એમને નોર્મલી જે વચ્ચેના ટાઈમમાં આવેલા ગીતો 2010 થી લઈને 2017-18 સુધીના એ વધારે ગમે છે. અને કાર્તિકા આપણને ફરમાઈશ કરે છે મેરે સાયા, આ સોંગ આવેલું હિરોઈન મૂવીમાં અને જેની અંદર કરીના કપૂર એ મુખ્ય કિરદારની અંદર હતા. આ ગીત ગાવામાં આવ્યું છે રાહત ફતેહ અલી ખાનના અવાજમાં. આ હિરોઈન મૂવીની વાત કરીએ તો આ મૂવી એ બેઝિકલી એક સ્ટારડમ લાઈફ ઉપર બનાવવામાં આવી છે કે સ્ટાર્સની લાઈફ, આપણે જે ગ્લેમર ને સ્ટાર્સ ને બધું જોઈએ છીએ રિયલ લાઈફમાં કેવી છે એની ઉપર બેઝિક આ થોટને લઈને બનાવેલું આવેલું મૂવી છે. તો ચાલો સાંભળીએ આ કાર્તિકાની ફરમાઈશ.

તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું RJ પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
2: મસ મોટા પડકાર ની વાત, નાનકડા નિર્ધાર ની વાત. દુનિયાને દેખાઉ નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાત, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાત. તમે જોઈ રહ્યા છો વાતો વિથ સંજય.

0: એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે આ તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે,
0: હા,
1: જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસ નો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પત્યા નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકે. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થાય?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછે તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મેં ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તમે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવાવાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા અને ક્યાં કુછ કુછ

0: હુઆ
1: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
0: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
1: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
0: પપ્પાને આપેલા પ્રોમિસ
1: માં. હા, અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો એટલે પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટ્સમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું, મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. હવે જયારે હું 19 થયો ને ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005 પપ્પા ગુજરી ગયા ને તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેનલ, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સનું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
0: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ?
1: ના, ઇલીગલી.
0: ઇલીગલી કર્યું,
1: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરેન્ટ ચાલતું હતું ને.
0: ઓકે, હા
1: હા. અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ, મને રસલ પીટર થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું તો મારે મારા મમ્મી માટે ધેટ વોઝ
0: The time. To come out of the shop.
1: એટલે સ્ટેન્ડઅપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડઅપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
0: કમલેશભાઈ, રીતેશ,
1: રીતેશભાઈ, પછી સુનિલભાઈ ને,
0: સુનિલ,
1: આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલસો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા, સાઉન્ડ વાળા પાસે.
0: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
1: પણ સ્ટેન્ડ અપ કોમેડી એક માત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% કંટ્રોલ તમારી પાસે છે.
0: કરેક્ટ.
1: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો, તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
0: આપણા જાતમાં હોય,
1: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડઅપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી.
0: ઓકે.
1: અને આઈ વોઝ ધ ક્લાસ ક્લાઉન નાનપણથી.
0: સો હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
1: મારા ફેવરિટ ટીચર ઘણા બધા. એક મારા પીટી ના સર રંજીત સર, અદભુત સર. એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
0: ઓકે.
1: અને આવી સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર, ભાઈ.
0: ગવર્નર, યસ.
1: ગવર્નર બહુ સુંદર શબ્દ,
0: એકદમ મસ્ત, આપણી જનરેશન નો શબ્દ છે.
1: અને એ પછી
0: લીવર પર પગ દબાવો ને
1: પછી એમની જે
0: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
1: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે ને કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખીશ.
0: અંગ્રેજોના જમાનાના હશે.
1: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે એક સેકન્ડમાં 3-5 વાગી જાય તમને ખબર ના પડે, ધપ ધપ ધપ શું થઈ ગયું, એકદમ હલી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સર ના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
0: ઓકે.
1: એ મને જોઈને કે એ ગધેડી અહીંયા

0: તો અને એમનાથી જ આ પેલું જતી રહેજે મને આમ અહીંયા લાફો મારે જતી રહેજે એવું કે, એટલે ત્યાંથી જતી રહેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર એવું કહે કે આ જોકર જ છે, ભાઈ તું ટ્રાય.
1: રણજીત સર ની એક આઈટમ કહો.
0: રણજીત સર સાથે વ્યાસ સર પણ છે, તો વ્યાસ સર પીટી ના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, અને બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા અને બીજા આમ છે ધ્યાન જાય તમારું, હું બહાર જોઈ રહ્યો હતો, ટાકુ કરીને મને અહીંયા ચોક વાગ્યો. વ્યાસ સર મને કે, વાય આર યુ લુકિંગ એટ ધોઝ મંકીઝ વેન આઈ એમ હિયર? મેં કીધું સાહેબ તો એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? સર કે આઈ હેવ ટુ ડોટર્સ, બોથ આર ગર્લ્સ. આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025 માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘદ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં કે હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં. કોઈને અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. હે, બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રણજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી અમદાવાદ
0: ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના, આશ્રમ રોડ પર, આનંદનગર, આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા, હિરેન પટેલ,
1: એચપી,
0: યસ, એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ.
1: ઓકે,
0: અને એ લોકોએ પહેલા જ દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ
0: વખતે, હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં, 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા, એ લોકોને અમને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાંડિયો, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું નથી.

0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી શીખવાડતું,
0: હજુ પણ
1: નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે બને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તો તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે.
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી.
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ નોન ગ્રેજ્યુએટ.
0: નોન ગ્રેજ્યુએટ, ઓન્લી 19 યર્સ ઓલ્ડ.
1: વાવ.
0: 19 યર્સ ઓલ્ડ અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ બમ્પર.
0: બમ્પર ટુ બમ્પર મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે.
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું હતું.
0: હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન.
1: અચ્છા,
0: પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે.
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે. બહુ સરસ. બમ્પર મેન મનન. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ. એટલે સારું લાગે કે લોકો આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા.
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: વિદ્યા ખૂબસૂરત.
1: ખૂબસૂરત
0: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ, કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઈફ્સ.
1: ઓકે.
0: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા, અમે બંને વાત કરતા. એ ટાઈમે મારા પાસે નોકિયા 1100 નું ડબલું હતું.
1: હા.
0: એના પાસે બી એવું જ કંઈક હતું. અને SMS પેકમાં વાતો થતી હતી. અને પછી ફોન પર વાત થવાની શરૂ થઈ. કલાકો સુધી વાતો કરીએ. અને પછી મેં એને પ્રપોઝ કર્યો. અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને?
0: સંકિત રડેલો કે મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, બીજા ના હતા, પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો
1: વડોદરામાં.
0: હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે.
1: સંકિત શું નામ?
0: સંકિત શાહ.
1: ઓકે.
0: જૈન છે.
1: જુમાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ.
1: એ અલગ. એનું નામ પણ
0: હા સંકિત. એ અલગ. સંકિત જુમાના પણ મિત્રો જ છે. સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર
1: રહ્યો છે.
0: એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું. અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: કારણ કે હું એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો.
1: અરે વાહ.
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા. કે જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં.
1: અને જવાબદાર?
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને.
1: અચ્છા.
0: એ તમિલિયન.
1: ઓકે.
0: તો એ બેંગ્લોર ની છે, પણ બોર્ન એન્ડ રેઝડ ઇન
1: સુરત.
0: સુરત. એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરત થી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા રહેતા હતા. તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન, એ જયારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું,

0: એ ટાઈમે કોઈ સાંભળ્યું નથી.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે? કઈ કઈ છોકરી કરે?
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાણો પ્રેમમાં પડી ગયો.
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી.
0: કે આવા નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? અને હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો. પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની. એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યું? બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા ને કશું ખોટું બનાવી લે છે પણ હિરલ દેસાઈ. અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને. પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: 6 મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, પછી એક બે વખત વાત થઈ. મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનો બોલા અને સીસીડીમાં સવારનો પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ
1: મી? ઇટ્સ
0: હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો,
1: હા,
0: એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિધેય બ્રેક કરીને એ હક
1: એના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ બાસણ ઘસેરો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફેમાં? અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો. અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા. વી કિસ ટીચ અધર, વી હગ ટીચ અધર. અમે બહાર જઈ રહ્યા હતા અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-15 મિનિટ થઈ, 5-10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, ધેટ્સ ઓલ્સો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી ઇઝ ઓલ્સો, શી વોઝ ઓલ્સો અ નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય. પેલીએ મને દોગો આપ્યો કે પેલીએ મારી સાથે આવું કર્યું કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકીતે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો.
1: ધેટ્સ હર લાઈફ.
0: હા,
1: ધેટ્સ હર ચોઈસ.
0: ઠીક છે. હવે તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને. એમ ના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: વાહ, મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ. અને ધેટ્સ વાય આઈ લવ
2: ગુરુજી કી પાઠશાલા.
0: વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી એને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ.
1: સુપર,
0: તું નક્કી કર. એટલે દેટ એબ્સોલ્યુટલી, એન્ડ દેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે. એન્ડ આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યા બાત હે.
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ.
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું ચટમંગની પટબિયા એના જેવું. મેમાં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા.

0: માર્ચ મહિનાની વાત, મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બર માં લગ્ન.
1: મમ્મી નું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ અ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય.
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો હતો, પેલો પ્રોબ્લેમ થયો હતો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો તો
1: ફોર ધ સેમ ગર્લ,
0: હા, કે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન. પણ પછી શી નોઝ નાઉ ધેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવે પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, મારું બીકોમ 1180 છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. એસવાય માં 5 હતી, ટીવાય માં 6 હતી. અને વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન, તારી મરજી, તારે જે કર્યું છે. ના એટલે પણ પછી તું લગ્ન ની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે, કીધું સાર ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યા બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ વિદ્યા આવી ગમ ગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારી ને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા, વિદ્યાબેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા, પછી જ્ઞાન આવ્યું, એવું થયું.
0: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જયારે
2: હેલો
0: લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક, મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા, હે ને. અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. મેં કીધું મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. હવે જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયું કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય
1: છે.
0: એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ બાલ જનરેશન.

0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી. અમારા ઘરની કપડાની ઘડી અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે. 70-78 વર્ષની થઈ જાય.
1: અમુક પેટર્ન હોય છે.
0: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર વાળે ને તો આમ પોકેટ બનાવે એનું.
1: હા,
0: એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે. અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
4: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. આપ સૌ માટે સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજ એવા રેડિયો પાલનપુર પર લઈને આવું છું ડોલર વહુ નવલકથા. આ નવલકથા એના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક અગ્રણી અને ઇન્ફોસિસના પ્રણેતા. આ સુધા મૂર્તિએ લખેલી આ નવલકથાનો આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાંપ્રત સમયમાં પણ આપણે સૌ વિદેશ અને ત્યાંના નાણાં અને તે પરિવારોને આપણા કરતાં કંઈક મોટી ઉછેરા માનીએ છીએ, અને એટલે જ એ ડોલરની કિંમત પણ વધારે છે. ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી. આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે, અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિચાર થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું, એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાતથી. પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુરભીનું સગપણ થયું. તેના ભાવિ પતિનું નામ હતું સુરેશ, જે હૈદરાબાદમાં એક બેંકમાં ઓફિસરની નોકરી કરતો હતો. તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી. તેની માતા પણ હયાત ન હતી. એથી સુરભીને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી. ખરેખર સુરભી ભાગ્યશાળી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને. સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા. તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા. આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભી અમેરિકામાં વસવાટ નહીં કરી શકે. પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી. લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં. જે દિવસથી સુરભીએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી. બહેન કે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે. કદી બહેન બની ન શકે. ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ. સુરભી તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું. કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ. ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું. આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને. તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો. જેમ જેમ દિવસો જતા ગયા મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી. પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે. અને પછી પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુરભી આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટમાટથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100ની ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો, જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સહુને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો, પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: અને એમ ઠરાવવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં લગ્ન લેવું બધાને અનુકૂળ આવશે. આ માહિતી ફોનથી અનિતાને આપવામાં આવી, પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે. આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી. તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી. સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે. ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા. અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા

મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ, જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની.

તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું. અને આખરે પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું, લગ્ન લેવાયા, કોની તિથિથી લેવાયા, એ બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા કહે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણ પણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા.

આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હં કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નીલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલાં જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જે ના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. લગ્ન પછી તે થકવી નાખે તેવી જાતના શણગારવાના કામમાં, નવી રેશમી સાડીઓ પહેરવાના કામમાં અને લગ્ન પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું? કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો? અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં? આ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભિ પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં, એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હો, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે? એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું, તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભિ, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું, પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં, એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું. 8 વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાંધી તેને મોહ્યો

હતો તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ 8 વર્ષ પહેલા તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું. હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદરભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદનાભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલા જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જોવા છેક વલસાડ સુધી આવશે. મીનાક્ષીના દાદી સીતાબાએ પૂછ્યું, તું તો શ્યામ ખરું ને, કેમ છે બેટા? મીનાક્ષીએ લગ્ન પ્રસંગ વિશે પૃચ્છા કરી, કેવું રહ્યું અને અનિતા કેમ છે? લગ્ન તો બહુ સારી રીતે થઈ ગયું. અનિતા પણ મજામાં છે. શું હવે હું મોઘેરો દીકરો જોઈ શકું, હર્ષને મળી શકું? પોતાના ઢીંગલા જેવા દીકરાને માતાએ ખૂબ ગર્વથી રજૂ કર્યો. શ્યામે નક્કી ન કરી શક્યો કે હર્ષ તેની માતાને મળતો આવતો હતો કે પિતા જેવો લાગતો હતો. અને એ મનમોહક દ્રશ્યની વાત ત્યાં સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ અને મીનાક્ષીનો સામાન્ય વાતચીતોનો દોર ચાલુ રહ્યો, પણ ભૂતકાળની એક સ્મૃતિએ તેને પૂછવા માટે પ્રેર્યો, એટલે કે શ્યામને. મીનાક્ષી, પેલું ગીત તું જે ગાતી હતી તે તને હજી યાદ છે ખરું? કંઈક આવું હતું ને, લીલા તે વનમાં મસ્તી ભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની સામે ઝૂકે રે. અને આ સાંભળીને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી મીનાક્ષીએ કહ્યું, હાસતો ને, મને હજી યાદ છે જ. શું તું હજી ગીતો ગાય છે? શ્યામે પૂછ્યું. શ્યામ, કોયલને પોતાના સ્થાનની ખબર પડી ગઈ છે, તેણે ગાવાનું બંધ કર્યું છે. કેમ, શા માટે? કોયલ તો રાજાની સત્તાથી પણ ડરતી ન હતી. શ્યામે સામો પ્રશ્ન પૂછ્યો, પણ રાજા છે ક્યાં? આમાંનું એ ઝાડ પણ ક્યાં છે? જ્યારે કોન્ક્રીટના જંગલને ઊભું કરવા વૃક્ષો કાપી નંખાયા અને હવે પૈસાની લાલચ જ રાજા બની ગઈ છે, તો બિચારી કોયલ કઈ રીતે ગાય? મીનાક્ષીએ જવાબ આપ્યો. તું તેને પૈસાની લાલચ ન કહે મીનાક્ષી, શ્યામે અકળાઈને કહ્યું. તેની ડોલરની લાલચ કહેવું વધારે યોગ્ય છે. મીનાક્ષી ચૂપ રહી, પણ શ્યામ તેના દુઃખને જાણી ગયો. નિશ્વાસ મૂકતા તેણે કહ્યું, મીનાક્ષી, હું વધુ ને વધુ નિરાશાવાદી બનતો જાઉં છું, વધુ ને વધુ હતોત્સાહ થતો જાઉં છું. બંને વચ્ચેના સંવાદો કેટલા સ્પષ્ટ અને સુઘડ છે. વાત ભૂતકાળની ને વર્તમાનના અંશોનો અભિપ્રાય છે. શું થશે? આ ડોલર વહુ નવલકથા સુધા મૂર્તિએ લખી અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો, પણ એ વર્ષો પહેલાં લખાયેલી વાત આજે પણ સત્ય અને હકીકતથી

આ માનવીય સંબંધો, પરિવાર અને ડોલર વિદેશની ગેલછામાં આપણને એવા જ જોવા મળે છે. ને સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અભિપ્રાય મોકલી આપજો. અને તમારે આ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર અમારી ચેનલ પર લાઇક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ્સ આપવાની છે. આ સાથે અમે મોબાઈલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ, તો તમે તેને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન્સ સ્ટોર પરથી. અને રેડિયો ગાર્ડન પર તમે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં જઈને શોધીને એમાં ઉત્તર ગુજરાતના બિંદુ પર બનાસકાંઠાના પાલનપુર કેન્દ્રની સાથે તમે વ્હાઇટ બિંદુને કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળી પણ શકાય છે. તો બીજા મિત્રોને આ વાત વહેંચજો. સાચા પાલનપુરીઓને આ નવલકથા અને આ રેડિયોના અવાજને પહોંચાડજો. તમારી વાત પણ જણાવજો. ફરી મળીશું આ વાતને આગળ વધારવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. અલવિદા દોસ્તો, રેડિયો પાલનપુરને.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે 8મા ભાગમાં હતા, જેમાં 8મા ભાગનો અડધો ભાગ તમને સંભળાવ્યો હતો. હવે આગળ આપણે એ વાતને ફરીથી શરૂ કરીએ. લાસ્ટમાં આપણે સાંભળ્યું હતું, ત્યાંથી આપણે શરૂ કરીએ. વચ્ચે બીતું ઊભું રહ્યું, તેને એક ડાળ કાપવી હતી પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી. તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ વધ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર. આ શબ્દ તેને બંગાને કહ્યો. સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે, તે હું સમજી ન શક્યો. હું કંઈ પૂછું તે પહેલાં દૂરની ઝાડીઓમાંથી અવાજ આવ્યો, ઓરી છોરી, જરા રૂકના, તેરે સાથ આ રહા હું. પછીની ક્ષણે સાથે ઝાડીમાં હલચલ દેખાઈ અને ઝાંખરા ખસેડતો લાલ લીલા થીગડાવાળો જબ્બો પહેરેલો એક માણસ બહાર આવ્યો. એક હાથમાં ચીપ્યો, બીજા હાથમાં શીશમના લાકડાનો કાળો ડંડો, ખભે ખલીતો, માથે ઓળ્યા વગરના ઝટિયા, વધેલી દાઢી અને આંખોમાં ગેલછાની છાંટ. હજી યુવાન ગણાય તેટલી ઉંમર હશે. નયા આયા હે ક્યા? તેણે મારી સામે જોઈને પૂછ્યું. પછી મારા જવાબની પરવા કર્યા વગર સુપ્રિયા તરફ ફરીને કહે, તેરે સાથ ચલુંગા છોરી, રોટી ખાઉંગા તેરી. જી ચલીએ. સુપ્રિયા કોઈ વડીલને આપતી હોય તેવા આદરથી જવાબ આપ્યો. ગંડુ ફકીર શબ્દ કોને માટે વપરાયેલો તે સમજતા મને વાર ન લાગી, પણ એક ગાંડા જેવા માણસને સુપ્રિયા આટલો વિવેકથી જવાબ આપે તે જોઈને નવાઈ લાગી. પેલા બીતું બંગા તો આગળ વધીને ગંડુ ફકીરને પગે અડવા ગયા. ચલો હટો, તે ખીજવાયેલો. પાગલ કહા કે ભાગો યા હશે. તેના ક્રોધની કોઈ અસર બીતું કે બંગા પર ન થઈ. તે બંને તો તેને અડીને જ રહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળ વાત ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

0: ગંડુ ફકીર, માણસ આવા નાટક ક્યારે અને શા માટે કરતા હોય છે તે હું બરાબર જાણું છું. મારા વર્ગોમાં મેં આ પ્રકારના વર્તન વિશે ભણાવ્યું પણ છે. મને આ યુવાન ફકીર પ્રત્યે અણગમો થયો, પણ સુપ્રિયાએ જી ચલીએ કહી દીધું છે તો તે ગંડુના વરઘોડામાં મારે અનિચ્છાએ પણ સામેલ થવાનું. દેખ છોરી, આજ કી રોટી તેરે ઘર ખાઉંગા, ફકીર શરત કરતો હોય તેવી અદાથી બોલ્યો. જી, સુપ્રિયાએ ફરી એવો જ જવાબ આપ્યો, મેં ખુદ બનાવંગી. બસ મને લાગ્યું કે મારે સુપ્રિયાનો વર્ગ પણ લેવો પડશે. કેન્દ્ર પર પહોંચીને વાત, અત્યારે તો હરિખોહનું સૌંદર્ય માણતા ચાલ્યા કરીએ. થોડે આગળ એક ટેકરી જેવા ઢોળા ઉપર ચાર પાંચ ઝૂંપડા હતા. તે બતાવીને સુપ્રિયાએ મને કહ્યું, છતિયા ટોલા જેવા ટીંબા ન જુઓ ત્યાં સુધી ગરીબી શું કહેવાય તે સમજાય નહીં. તે થોડું અટકી અને આગળ ચાલતા ફરી બોલી, દિવસો સુધી કંદમૂળ ખાઈને ટકાવાતું જીવન કેવું હોય છે તે છતિયા ટોલાનો આદિવાસી નજરે ચડે તો જ સમજાય. અમારો વિકાસ કાર્યક્રમ આ લોકોને બે વખત કુશ્કીની રાહ પણ પૂરી પાડી શકે તો તેને મોટી સફળતા ગણું. હું પાછળ ચાલતા તેની વાતો સાંભળતો હતો. અમે ઝૂંપડાઓ નજીક પહોંચ્યા અને મેં માનવ કંગાલ જેવા એક એકલા વૃદ્ધ આદિવાસીને ઝૂંપડા પાસે ઉભડક બેઠેલો જોયો. માત્ર લંગોટ ભેર બેસી રહીને તે જમીન ખોતરતો હતો. અમારા પર નજર પડતા જ તે ઊભો થયો. ઈથે ઈથે, તેણે હાથ લંબાવતા કહ્યું. મને લાગ્યું કે તે ભીખ માંગે છે. અમારી સાથે બચેલો નાસ્તો હતો, તેમાંથી સુપ્રિયા તેને ખાવા આપી દે તો અમે ચાલતી પકડીએ. એવું કંઈ બને તે પહેલાં તે દુર્બળ જણ કેડી વચ્ચે આવી બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ ને વાતને આગળ પહોંચાડીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ની જાણે દુહ્યા સે બાઈ, ખાલી પેટ ની જાણા, તેણે કહ્યું અને અમે બધા થંભી ગયા. ફિર કભી આએંગે, અભી રહેને દો, સુપ્રિયાએ તેને સમજાવ્યું. પણ પેલો માને તેમ ન હતો, કહે ખાલી પેટ ની જાણે દો. અચાનક ગંડુ ફકીર આગળ આવ્યો, પેલાનો હાથ પકડીને કહે ચલ આજ તેરે ઘર હો જાય. પછી સુપ્રિયા તરફ ફરીને કહે ચલ છોરી ચલતી હે. સુપ્રિયા તેને અનુસરી. આખું ટોળું પેલા ઝૂંપડા પાસે ગયું. ફકીરે પોતાની જોડીમાંથી ફાટેલી ચાદર કાઢીને પાથરી. અમે બધા બેઠા. ઝૂંપડાની અંદર તો એકથી વધુ માણસ સમાય તેવું હતું જ નહીં. પેલો આદિવાસી હર્ષથી ગાંડો થતો હોય તેમ નાચી ઉઠ્યો. તીરથ હો ગયા, આજ તીરથ હો ગયા, બોલીને તેને આનંદ વ્યક્ત કર્યો. વચ્ચે ની જાણે દો ખાલી પેટ કિતે જાણા કહેતો રહ્યો. અબ તું બોલતા હી રહેગા યા કુછ ખિલાયેગા ભી, ગંડુ જાણે પેલા પર ઉપકાર કરતો હોય તેમ બોલ્યો. મતલબ કે આ કંગાલ હવે અમને રાંધી ખવડાવવાની તેની ઈચ્છા પૂરી કરશે. છી, તેના હાથનું કે કદાચ તેણે માંગી ભીખી લાવેલું તે આપશે તો પણ અમે ખાઈશું સે પહેરે. તે પોતાના ઝૂંપડામાં ગયો. અંદર કંઈ ખખડાટ થયો. અને થોડી વારે તે પાછો બહાર આવ્યો. ત્યારે તેના હાથમાં કાળા રંગની માટલી અને એવો જ કાળો પડી ગયેલો એલ્યુમિનિયમનો વાટકો હતો.

માટલી અમારી સામે મૂકતા તેની આંખમાં અપાર વેદના ઉભરાઈ. તે પરાણે બોલતો હોય તેમ બોલ્યો, ઓર કુછ નહીં ઘર મેં, પર ખાલી પેટ નહીં જવા, પાપ લાગે હે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં. આ વાતને આપણે આગળ પણ સાંભળીશું.

મહુડી છે ને સુપ્રિયાને વળતી હોય તેમ કહ્યું. મરવાના પણ મહુડો નહીં છોડવાના. હા મહુડી જ હે, પેલાએ નિખાલસ્થાથી કબૂલ્યું. બીજા દાના બી નહીં ઘર મેં, પર ખાલી પેટ કિત્તે જાણા. મીઠું છે ઘરમાં? સુપ્રિયાએ પૂછ્યું. નમક નમક, પેલાને સમજાય તે રીતે ફરી બોલી. હા થોડા હે, કહીં પેલો અંદર ગયો ને કાચની તૂટેલી રકાબીમાં થોડું મીઠું મૂકીને લાવ્યું. મને થયું કે ગંડુ ફકીનો ક્રોધ માંજા મૂકી જશે અને તે આ ગરીબ બિચારાને પાઈનો કરી નાખશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે ગંડુ ફકીરે પેલી માટલી ઉઠાવી ને નમાવીને પેલા કાળા વાટકામાં પ્રવાહી રેડ્યું. અમે કંઈ સમજી શકીએ ત્યાર પહેલાં તો તેણે વાડકી મોઢે લગાવી અને મહુડી ગડગડાવી ગયું. નર્મદે હર કહેતા તેણે વાટકી નીચે મૂકી. પછી પેલા આદિવાસીને કહે, બસ અબ ખુશ? મને કમકમા આવી ગયા, પરંતુ પેલા આદિવાસીના મુખ પર નિરાંત દેખાઈ. સુપ્રિયાએ પેલી રકાબીમાંથી મીઠાના બે કણ લીધા અને મોંમાં મૂક્યા. અમે બધા તેને અનુસર્યા. ઊભા થઈને અમે ચાલ્યા એટલે પેલો આદિવાસી અમને વળાવવા આવ્યો. થોડે પહોંચીને અમે છૂટા પડીએ ત્યાં ગંડુ ફકીરે સુપ્રિયાના હાથમાંથી નાસ્તા વાસણની થેલી લઈ લીધી. પછી પેલા આદિવાસી તરફ લંબાવીને કહે, લે લે. પેલો આનાકાની કરવા માંડ્યો તો ફકીર પરાણે તેના હાથમાં થેલી પકડાવતા કહે, ફકીર દેતા હે લે લે. કહી પારકી થેલી પેલાને થમાવી ગંડુ રાજા ચાલવા માંડ્યા. સારું થયું કે બાકીનો સામાન લઈને હું અને

જીતુબંગા થોડી આગળ નીકળી ગયેલા, નહીતર આ ગંડુ એ પણ આપી દેતા વા ન કર. હું લગભગ ત્રાસી ગયો. આ ગંડુ એક નાગોડિયા આદિવાસીની ગંદી માટલીમાંથી એવા જ ગંદા વાસણમાં ઠાલવીને ગંધાતો દારૂ જાણે અમૃત પીતો હોય તેવી અદાથી પી ગયો. પેલા આદિવાસીને દારૂ ન પીવાની સલાહ આપતી સુપ્રિયા ગંડુને કંઈ કહી ન શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય સૂર્યઘર.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: બીતુબંગા દારૂણ્યાને પગે પડે છે અને આ પ્રદેશમાં કદાચ સર્વાધિક શિક્ષિત ગણાય તેવી સ્ત્રી સુપ્રિયાને તેને પ્રેમથી પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રે છે. કઈ જાતનું વ્યવહાર છે આ? મેં કદી નથી જાણ્યો, નથી જોયો. 15-20 મિનિટ ચાલ્યા હશું અને ફકીર રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. પૂછ્યું, છોરી મેં ક્યું આતા હું તેરે સાથ? મહુડી ચડી ગઈ લાગે છે. મેં આ નવું નાટક જોતા વિચાર્યું, રોટી તો હમારે યહાં હોગી ના આપકી? સુપ્રિયાએ સાંસક પૂછ્યું. મતલબ સમજતે હો? ફકીરે સામે પૂછ્યું. હું કંઈ સમજ્યો નહીં. સુપ્રિયાએ મૌન રહીને હાથ જોડ્યા તો પેલો કહે, મતલબ મેં સમજતા હું, અગર આજ મેં તેરે ઘર ખાતા હું તો મતલબ હૈ ઉસ બૂઢેને હમે ભૂખા નિકાલા હૈ. તમે ક્યાં ખાધું છે? સુપ્રિયા લગભગ ઢીલી થઈને બોલી. મારો જીવ ન કચવાવશો. ગંડુ ફકીર ક્રોધથી બોલ્યો, અરે નહીં કેસે ખાયા મેને, ઉસકા જીતના થા સબ તો ખા ગયા. પછી લાકડી પછાડતા ઉલટી દિશામાં ફંટાયો, કહે, તું અબ જા, મેરી આજ કી રોટી તો હો ગઈ. થોડે દૂર પહોંચીને તેને પાછળ જોયું. અમે હજુ ઊભા હતા. તે જોઈને માટીનું ઢીફું હાથમાં લઈને અમારી તરફ ફેંકતા

घूम पाड़ी, चले जाओ सब, फकीर समझते हैं लोग मुझे, मैं अपने आप से धोखा नहीं कर सकता, जाओ चले जाओ। અને ઉતાવળી ચાલે ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો. હું સ્તબ્ધ થઈ ગયો. મારા તમામ અભ્યાસો એ ખોટા પાડતો તે ક્યાં ગયો હશે તેનો વિચાર કરતો હું ઊભો રહ્યો. સુપ્રિયાનું મોં પડી ગયું. ભૂખ્યા પેટે મહુડી પી ગયો છે, ખાસે નહીં તો પેટ સળગી જશે, તે બોલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખે તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું અને વાતને આગળ વધારીશું કે સુપ્રિયા આગળ શું કરે છે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. બીતુબંગા સુપ્રિયાની ઉદાસી પામી ગયા. આશ્વાસન આપતા હોય તેમ કહી કાલે વાલી માં ખીલાવી ગઈ, ફિકર નહીં કરા, અને તે બંને ચાલતા થયા. કાલે વાલી માનો સંદર્ભ નીકળતા પેલી મલીર ધારિણીને મળવા હું તલપી ઉઠ્યો, પણ મારે હજી ધીરજ રાખવાની હતી. હું અને સુપ્રિયા ધીમે પગલે બીતુબંગાની પાછળ ચાલવા માંડ્યા. આશ્રમે પહોંચીને મેં તો જમી

બપોરે આવતીકાલે કરવાના કામોની યાદી બનાવી. અત્યારે સૂતા પહેલા ડાયરી લખવા બેઠો છું. સંધ્યા સમયે રસોડે ગયેલો ત્યારે સુપ્રિયા આવી ન હતી. કમળાને પૂછ્યું તો કહે ઓ ની ખાવે. મને સુપ્રિયા પર ચીડ ચડી. એક કાંડા ગેલા ફકીર પાછળ આટલું દુઃખ ભોગવવાનો શું અર્થ હતો? મારું ખાવાનું પતે કે તરત સુપ્રિયા પાસે જઈને તેને લાગણી જીતવાની કળા પર નાનકડું પ્રવચન આપી આવવાનું મેં વિચારેલું. મારા વાસણો ઘરમાં મૂકીને હું સુપ્રિયાને ત્યાં ગયો તો તે બહાર ફળિયામાં લાઇટ કરીને ખુરશીમાં બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. આવો, મને જોઈને તેણે પુસ્તક બંધ કર્યું. વરંડામાં બીજી ખુરશી છે તે લેતા આવો. ના, મેં કહ્યું. હું અમસ્તો જ આ તરફ આવ્યો. તે શા માટે ભૂખી રહી તે પૂછીને મારે વાત શરૂ કરવાની હતી, પરંતુ હું તેમ કરી ન શક્યો. જરાવાર મૂંઝાઈને ઊભો રહ્યો, પછી સાવ જુદો જ પ્રશ્ન કરી બેઠો. મહાભારત? મહાભારત વાંચો છો? ક્યાં સુધી વંચાયું? હા કહેતા તે ઉઠી પોતે વરંડામાંથી ખુરશી લઈ આવી અને મારી સામે મૂકતા બોલી, તમે તો વાંચ્યું જ નથી. પછી ક્યાં સુધી વંચાયું એ કેમ જાણશો? કહીને તે પાછી પોતાની ખુરશીમાં જઈ બેઠી. એમ તો મને થોડી ઘણી ખબર છે, કહી હું તેણે મૂકેલી ખુરશીમાં બેઠું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

થોડી ઘણી એટલે ભીમ, અર્જુન, કર્ણ, આવું બધું. દ્રૌપદી? તેણે પગ પર પગ ચડાવતા પૂછ્યું. હા.

ખબર છે. મેં મારા બંને હાથ મારા ઘૂંટણ ઉપર ટેકવી ઊભા થવાની ચેષ્ટા કરતા જવાબ આપ્યો. બેસો હજી, સુપ્રિયાએ કહ્યું. લાક્ષા ગૃહ વિશે જાણો છો? હા, મેં કહ્યું. ત્યાં પાંડવોને બાળી મૂકવાનો પ્રયાસ થયેલો. અરે વાહ, સુપ્રિયા એકદમ ખુશ થઈ હોય તેમ હસી. અને હિડિંબા? હિડિંબવધ? હા. સ્વયંવર? હા. કુરુક્ષેત્ર, ગીતા, ગાંધારીનો શ્રાપ? હા હા હા હા. તે પૂછતી ગઈ અને મારા બધા જ જવાબો હામાં આવતા ગયા. અચાનક મારા મનમાં પ્રકાશ થયો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. સુપ્રિયા મારી અવસ્થાને પામી ગઈ અને નિર્મળ હસીને તેને મને પૂછ્યું, નવાઈ લાગે છે નહીં? હા, અત્યંત નવાઈ ભર્યું, મેં કહ્યું. મને પણ તમારા જેવી જ નવાઈ લાગી. સુપ્રિયાએ પુસ્તક હાથમાં લઈ તેના પર કુમાસથી હાથ ફેરવતા કહ્યું, ક્યારે ન વાંચેલી, ધ્યાન દઈને ન સાંભળેલી વાતો જ્યારે વાંચવા બેઠી ત્યારે મને લાગ્યું કે આ બધું તો હું અક્ષરસ જાણું છું. હું ઊંડા વિચારમાં ગરક થઈ ગયો. અત્યારે ડાયરી લખતા પણ વાત યાદ કરીને નવાઈ પામું છું. થોડું થોડું સમજાય છે કે આ દેશમાં દરેક દરેક જણને એક અનોખી જીવન દ્રષ્ટિ લોહીમાં જ મળે છે. રામાયણ, મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ તેની રજે રજ ખબર આ માટીમાં જન્મીને ઉછળતા માનવીને હોય છે. કોઈ પણ ભાષાનો, કોઈ પણ ઉંમરનો, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રદેશનો વાસી હોય, ભારતવાસી આ કથાઓ ભલે પોતપોતાની રીતે પણ જાણતો જ હોય છે. આ કથાઓના પાત્રોની વેદના, હર્ષ, વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં જ અનુભવતો હોય છે. કારણ એ માત્ર કથાઓ નથી, જીવન અને તેની પરંપરાઓ છે. ગણેશ શાસ્ત્રીએ મને જે જોવા સમજવાની વાત કરી છે તેનો અર્થ સમજવાની કોશિશ મારે કરવી જોઈએ. આમાંથી કદાચ કંઈક નવું જ નીપજે. સુપ્રિયા સાથે જે વાત કરવા હું ગયો હતો એ વાત કર્યા વગર જ હું ચાલ્યો આવેલો. પણ મને લાગે છે કે જે વાતો થઈ છે તે વધુ મહત્વની હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલમપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન

ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14 થી 23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતા વધારે ખાશો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે, સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સિંગ. ફ્રેન્ડ્સ, મોળી સિંગ લેવાની છે, સોલ્ટ વાળી નહીં લેતા. ને મોળી સિંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સિંગને શેક્યા પછી ઠંડી કરવાની, ઠંડી થઈ જાય એટલે આવી રીતે છિલકા કાઢી કાઢવાના છે. છિલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અધ કચરી વાટવાની છે. હવે કે અહીંયા અધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અધ કચરી રાખવાની છે. સિંગનો અધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ.

ફ્રેન્ડ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું, પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું.

જો હિંગ હવે એક વાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તથડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઇસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું અને આને બહુ ટાઈમ નથી લાગતો, એક મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યુરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઇઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો અથવા તો ટામેટાને છીણી કાઢો અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. ને ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું કોથમીર. કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કૂક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આ રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી. આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે ને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ અને એકવાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. અને ટેસ્ટ કર્યા પછી તમને જો કંઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કંઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સિંગનો અધકચરો ભૂક્કો. સાંજે કંઈક ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સિંગનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સિંગનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતી, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સિંગનું શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી

0: એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા મળી છે કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે આ તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પત્યા નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકે. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થાય?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો તમે. હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તો વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવાવાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું શું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો.
1: ઓકે.
0: એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસમાં.
0: હા. અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. એટલે પછી પણ મમ્મીએ બાઇક અપાવી, પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટ્સમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે CPT કરીએ, CA. એટલે CPT મેં કર્યું. મમ્મીને એવું કે CA કરી શકીએ આટલો 72% આવ્યા, એટલે મમ્મીને એવું કે CA કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી CA છોડી દીધું અને BCOM શરૂ કર્યું. હવે જયારે હું 19 થયો ને, ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005 પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ, જેમાં

0: રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ,
1: જાવેદ જાફરી,
0: ના જાવેદ જાફરી, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર્ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા, અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું. ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે, હા,
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ. મને રસલ પીટર્સ થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું તો મારા અને મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ ટુ કમ આઉટ ઓફ ધ શોક.
0: હા, એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
1: રિતેશભાઈ,
0: પછી સુનિલભાઈ ને
1: સુનિલ,
0: આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલસો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા, સાઉન્ડ વાળા પાસે.
1: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે.
1: કરેક્ટ.
0: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો. તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
1: આપણા જાતમાં હોય,
0: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની સામે જેમની મિમિક્રી કરી.
1: ઓકે.
0: અને આઈ વોઝ ધ ક્લાસ ક્લાઉન નાનપણથી.
1: હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
0: મારા ફેવરિટ ટીચર ઘણા બધા. એક મારા પીટીના સર રંજીત સર, અદભુત સર. એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
1: ઓકે.
0: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનો ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર, ભાઈ.
1: ગવર્નર, યસ.
0: ગવર્નર બહુ સુંદર શબ્દ,
1: એકદમ મસ્ત. આપણી જનરેશન નો શબ્દ છે.
0: અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે ને કે આ ચોક પડ્યો છે ને તો ધીભેડી નાખીશ.
1: અંગ્રેજોના જમાનાના હશે.
0: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે એક સેકન્ડમાં 3-5 વાગી જાય તમને ખબર ના પડે ધબ ધબ ધબ શું થઈ ગયું, એકદમ મળી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સર ના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
1: ઓકે.
0: એ મને જોઈને કે એ ગધેડી અહીંયા. અને એમનાથી જ આપેલું જતી રેજે, મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્રો એવું કે આ જોકર જ છે ભાઈ, તું ટ્રાય.
1: રંજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટી ના સર છે, પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, અને બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર એટલે આવું થતું હોય. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ. એ ટાઈમે આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025 માં

0: ખબર પડે છે કે સર કેટલા દીર્ઘદ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં કે ટુ ડોટર્સ, હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં એને. કોઈને અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, ખબર નહીં. નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. હે, બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરા હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રણજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીના બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના, આશ્રમ રોડ પર, આનંદનગર, આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા, હિરેન પટેલ
1: એચપી,
0: યસ એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ.
1: ઓકે,
0: અને એ લોકોએ પહેલા જ દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ
0: વખતે, હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માયકામાં. 15 દિવસ માટે અમને માયકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા, એ લોકોને અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાંડિયો, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી શીખવાડતું,
0: હજુ પણ
1: નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે મને મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરત.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે,
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી,
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો. મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે,
0: અને
1: કોને આપ્યું હતું?
0: મેં પોતાને જ
1: આપ્યું. પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી,
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે. બહુ સરસ, બમ્પર મેન મનન. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ, એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: ખૂબસૂરત,

0: ખૂબસૂરત.
1: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ.
0: ઓકે.
1: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા, તે ટાઈમે અમારા પાસે નોકિયા 1100 નું ડબલું હતું, એના પાસે બી એવું જ કઈ હતું, અને SMS પેકમાં વાતો થતી હતી, અને પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરીએ. અને પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
0: એ પહેલા બી કરી હતી લોકોને,
1: બીજી છોકરીઓ?
0: પહેલા
1: બહુ બધી છોકરીઓ. ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે, અને મારા કરતા વધારે સંકિત રડેલો કે મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, આ બીજા હતો, પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો મિત્ર.
0: વડોદરામાં?
1: સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર, એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિત ની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે, 2007 19 ઓક્ટોબર, આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ,
0: ઓકે,
1: કારણ કે હું એના સાથે ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
0: એ તમામ પ્રકારની.
1: પછી એને એક રેડિયો મોકલેલો,
0: અરે વાહ,
1: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, કે જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં,
0: અને જવાબદાર,
1: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલ,
0: ઓકે,
1: તો એ બેંગ્લોર ની છે, પણ બોર્ન એન્ડ રેઝડ ઇન
0: સુરત,
1: એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરત થી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા રહેતા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જયારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી નું એક શહેર થી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડ ને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું,
0: કરેક્ટ,
1: કે એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે,
0: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
1: એટલે હું ગાણો પ્રેમમાં પડી ગયો,
0: ભગવાઈ જવાય,
1: ધીસ ઇઝ લાઈક
0: ક્રેઝી,
1: કે આવા નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે. અને હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી, અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રો ને થવા લાગી કે તમે મને કેમ બ્રેકઅપ કર્યું, બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંને જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા ને કશું ખોટું બનાવી લે છે પણ, હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું

0: સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: છ મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા પછી એક બે વખત વાત થઈ, મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનો બોલા, અને સીસીડીમાં સવારના પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ મી? હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિધેય બ્રેક કરીને એ હક
1: એમના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસી રહ્યો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફેમાં. અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો, અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ ટીચ અધર, વી હગ ટીચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-15 મિનિટ થઈ, 5-10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, દેટ્સ ઓલ્સો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી વોઝ ઓલ્સો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય, પેલીએ મને દોગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું, મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકીતે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો,
1: ધેટ્સ હર લાઈફ,
0: હા
1: ધેટ્સ હર ચોઈસ.
0: ઠીક છે. હવે તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને, એમના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: વાહ, મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ. અને દેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી ને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ,
1: સુપર,
0: તું નક્કી કર. એટલે દેટ એબ્સોલ્યુટલી, એન્ડ દેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે, કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે, પણ ડિરેક્ટલી નથી કહેતી, એનો એક સ્ટાઇલ છે. અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન, એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યા બાત હે,
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ
1: બ્યુટીફુલ એક્સપ્રેશન,
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું, ચટમંગની પટબિયા એના જેવું, મેમાં અમારા એન્ગેજમેન્ટ થઈ ગયા. માર્ચ મહિનાની વાત, મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મીનો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જ્યારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય,
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે, કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો તો
1: ફોર ધ સેમ ગર્લ,
0: હા ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન. પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી. કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ, કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, 11 ATKT છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 હતી.

0: વિદ્યા એ વખતે પણ જો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન,
1: નહીતર જવા દે
0: તારી મરજી તારે જે કર્યું થાય ના. એટલે પણ પછી તું લગ્ન ની એટલે લગ્ન છે મને એમ ડર લાગે ના ના, પણ ખાલી મમ્મી પપ્પા નહીં કહીએ આપણે, બીજું સારું ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી,
1: ક્યાં બાત હે,
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા માટે. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ વિદ્યા આવી ગમગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારી ને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યાબેન વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા, એટલે વિદ્યા આવ્યા પછી જ્ઞાન આવ્યું એવું થયું.
0: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો,
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ, કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે,
0: હા. અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. કીધું મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયું કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એ એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી,
1: લાલ બાલ જનરેશન.
0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી, અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે, 77-78 વર્ષની થઈ જાય,
1: અમુક પેટર્ન હોય છે.
0: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
4: હેલો, હાય, હું છું આરજે પ્રિયંકા, અને ગત એપિસોડમાં આપણે નાની વાતોમાં ઘણી એવી વાતો જોઈ હતી કે જે આપણા જીવનના દરેક ભાગને સ્પર્શતી હતી. આજના એપિસોડમાં પણ આપણે એવી જ વાતો જોવાની છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. તો શરૂ કરીએ આજની નવી પણ નાની વાતો. સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગર કિનારે નદીની પ્રસન્નતાનું કારણ કોઈએ પૂછ્યું

ત્યારે નદીએ અહંકારથી કહ્યું, કેટલાય વર્ષોથી વચ્ચે રહેલો એક પર્વત મને તને મળવામાં ખૂબ જ હેરાન કરતો હતો. આજે મેં એ પર્વતને તોડી નાખ્યો અને હું ચારેય બાજુથી જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં જે કોઈ અવરોધ બનશે એના હાલ પણ પર્વત જેવા થશે. સાગરે હસતા હસતા કહ્યું, નદી એક કામ કરીશ. અહીં એક બાજુ નેતરની સોટી ઉગી છે, એમાંથી બે ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ? નદી તો ઉપડી નેતરની સોટી લેવા. તેણે બળપૂર્વક નેતર પર આક્રમણ કર્યું, પણ નદી જેવી નેતર પર કૂદી એવી નેતરે તેને કાયાને નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર પાછું વળી ઊભું થઈ ગયું. આ જોઈને નદી ખૂબ ગુસ્સે થઈ, વધારે બળપૂર્વક નેતર પર કૂદી, પણ પરિણામ એ જ હતું. આખા દિવસના નદીના આક્રમણ ચાલુ રહ્યા પણ નેતર ન તૂટ્યું. થાકી હારીને નદી સાગર પાસે આવી અને કહ્યું, કેમ નદી, નેતર ક્યાં? ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું. પર્વતને હું તોડી શકી પણ આ નેતરના મૂળને હચમચાવી પણ ન શકી. સાગરે કહ્યું કે નદી પર્વતને તું તોડી શકી કારણ કે તે અક્કડ હતું, નેતરને તું ન તોડી શકી કારણ કે તે નમી ગયું. આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓને પણ પાણી ઉતરવા સહેલા છે, પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારા પણ પાણી ઉતારવા સહેલા નથી. સાગરની વાત સાંભળીને નદીનો અહંકાર ઓગળી ગયો. જગતમાં આ વાત આપણે પણ આજથી આજ ગુણ કે જે અક્કડ રહ્યા છે જીતવા માટે ડગ આપી ગયા છે તે ઝૂકી જનારા.

પાંડવ અને કૌરવના કાળમાં એક વખત પાંડવોએ તીર્થાટન કરવાનું વિચાર્યું. એમણે પોતાના માર્ગદર્શક અને એમના સખા એવા શ્રી કૃષ્ણને પણ તીર્થાટન માટે સાથે લઈ જવા માટે વિચાર કર્યો અને રૂબરૂ મળીને આમંત્રણ આપવા ગયા. ત્યારે શ્રી કૃષ્ણએ એક તંબોડી આપીને કહ્યું, મારા વતે હું આ તંબોડી તમારી સાથે તીર્થાટન મોકલું છું. તેને નદીમાં જ્યારે પણ સ્નાન કરવા જાઓ ત્યારે સ્નાન કરતી વખતે તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં લઈ જજો અને આને પણ સ્નાન કરાવજો. તીર્થાટનથી પાછા ફરીને પાવન અને પવિત્ર થયેલી તંબુડી પર પરત કરવા જ્યારે તેઓ શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યારે શ્રી કૃષ્ણએ તેમની હાજરીમાં એ તંબુડી તોડી તેનો સ્વાદ ચખાડ્યો. તંબુડીને પવિત્ર નદીઓનું સ્નાન કરાવેલું. મોટા મોટા દેવાલયો મંદિરોમાં દર્શન કરાવ્યા હોવા છતાં તે કડવી નીકળી. પાંડવો શ્રી કૃષ્ણનો બોધ સમજી ગયા. વિચારો, માણસ ગમે તેટલું તીર્થાટન કરે પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન કરે તેમ છતાં હૃદયની માલિનતા તો જતી જ નથી.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: પોતાના ખરાબ ગુણો ન બદલાય તો તે સ્નાન અને તીર્થાટન નકામું છે. આવો જ એક બીજો સુંદર ગુરુ નાનકનો પ્રસંગ કહું છું. એક દિવસ ગુરુ નાનક પોતાના પ્રિય શિષ્યોને લઈને ગંગા જમનાનો સંગમ થાય છે તેવી ભૂમિ પ્રયાગ ગયા. ત્યાં ધાર્મિક દિવસે નદી કિનારે ઘણા લોકો સ્નાન કરવા આવે. અસંખ્ય ભીડ હતી. એ ભીડમાં નાનક સાહેબે આસન જમાવ્યું. પ્રિય શિષ્યને એક તારો આપ્યો. નાનક સાહેબે ભજન ગાવાનું શરૂ કર્યું. ત્યાં મીઠા સ્વરે ભગવાનની મહિમા ગાવા લાગ્યા. લોકો ભજન સાંભળવા પડાપડી કરતા હતા. તે એક બ્રાહ્મણ આવીને નાનક સાહેબને કહ્યું, સમય

ઘણો વીતી ગયો, મેં તમને ગંગા સ્નાન કરતા જોયા નથી. પવિત્ર ગંગા મૈયામાં ડૂબકી મારી તમારા બધા પાપોને નાશ કરવાની આવા સુંદર તક તમને વારે વારે નહીં મળે, માટે ઉતાવળા જાઓ અને ડૂબકી મારો. નાનક કહે, ભાઈ ડૂબકી મારવાથી પાપ કેમ ધોવાય? હૃદયમાં ભરેલી ગંદકી ગંગાજળ કેવી રીતે ધોઈ શકે? સ્નાન દ્વારા સ્વચ્છ થવાય, પણ પવિત્ર કેવી રીતે થવાય? પવિત્ર તે જ છે જેના હૃદયમાં ભગવાન વસે છે. પેલું નથી કહેતા, નાય ધોએ ક્યા હુઆ જબ મન મેલ ન જાય, મીન સદા જલન મેં રહે ધોએ બાસ ન જાય.

શકે છે, એક દિવસ પોતાના લક્ષ્ય સુધી જરૂર પહોંચે છે. આવી જ એક પ્રખ્યાત વ્યક્તિ હતી અબ્રાહમ લિંકન. એમણે પોતાના માર્ગમાં આવનારી બધી જ આપદાઓને અડગતાથી પાર કરીને સફળતા પ્રાપ્ત કરી. એકવાર અબ્રાહમ લિંકન પોતાના મિત્ર સાથે પર્વત પર ટ્રેકિંગ પર ગયા. અમેરિકામાં મોસમનો કોઈ ભરોસો નહીં. થોડી વારમાં અચાનક તોફાન આવ્યું અને મુશળધાર વરસાદ થયો. જોરદાર આંધી આવી. અબ્રાહમ લિંકનનો મિત્ર તો જમીન ઉપર બેસી ગયો, પરંતુ લિંકન એમ જ અડગ ઊભા હતા. તોફાન સાથે ટક્કર ઝીલતા એક છોડ પર ખીલેલા પુષ્પને નિહાળતા હતા. થોડા સમય પછી વરસાદ અને તોફાન અટક્યા ત્યારે લિંકનનો મિત્ર તેમની પાસે આવીને પૂછવા લાગ્યો, હું તો ડરનો મારે બેસી ગયો, પણ તમે કેમ ઊભા રહ્યા? લિંકને કહ્યું, તમારી દ્રષ્ટિ વાદળો ઉપર હતી જેઓ ચાલતા અને વરસતા હતા, અને મારી દ્રષ્ટિ એક મધમાખી પર હતી. એ મધમાખી આટલા ભયંકર તોફાનમાં પણ ઝઝૂમતા છોડ પર ખીલેલા પુષ્પ પર અચળ રીતે પોતાનું કામ કરતી હતી. મધમાખીને આંધી તોફાન અને ડોલાયમાન થતા છોડની તો જાણે ખબર જ ન હતી. એ તો પુષ્પનો રસ લૂંટવામાં તલ્લીન હતી. જે એક નાનકડી મધમાખી પણ પોતાના કાર્યમાં અડગ રહીને કામ કરી શકે છે, તો આપણે કેમ નહીં? લિંકનની અડગતાનું એ ફળ હતું કે તેઓ એક અત્યંત સાધારણ માનવમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક ગરીબ ખેડૂત હતો. એક દિવસ જ્યારે ખેતી કરી રહ્યો હતો ત્યારે કોઈએ બચાવની બૂમો પાડી. ફ્લેમિંગ કામ પડતું મૂકીને અવાજની દિશામાં દોડ્યો. ત્યાં એક બાળકને કાદવના કણામાં ગરક થતો જોયો. ફ્લેમિંગ ખૂબ દયાવી એમણે મહા મહેનતે બાળકને બચાવ્યું. બીજા દિવસે એક અમીર ઉમરાવ તેને ઘરે આવ્યા. તેમણે ફ્લેમિંગનો ઉપકાર માનતા કહ્યું, મારા પુત્રને બચાવી તમે મારી ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે, હું આપનું ઋણ ચૂકવવા માગું છું. ફ્લેમિંગે નમ્રતાપૂર્વક આ ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે સમયે ફ્લેમિંગને પુત્ર આવ્યો. આ ગ્રામ્ય બાળકની તેજસ્વીતાથી પ્રભાવિત થયેલા ઉમરાવે એ બાળકને પોતાની સાથે ભણવા ઇંગ્લેન્ડ લઈ જવા ઈચ્છા દર્શાવી. ફ્લેમિંગે આનાકાની બાદ અનુમતિ આપી દીધી. ફ્લેમિંગનો પુત્ર લંડનની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી મહાન વૈજ્ઞાનિક બન્યો, અને વૈજ્ઞાનિક જેણે પેનિસિલિનની શોધ કરી. યોગાનુયોગ પેલા અમીરનો પુત્ર જે ફ્લેમિંગને કણામાંથી બચાવ્યો એ પણ એને ન્યુમોનિયાનો રોગ લાગુ પડ્યો, અને આ રોગને દૂર કરવા પેલા ખેડૂત પુત્રની પેનિસિલિનની શોધ કારગર નીવડી. ઉમરાવનો છોકરો બચ્યો. ફ્લેમિંગના પુત્રની આંખો મૈત્રી અને કૃતજ્ઞતાથી છલકાઈ ગઈ, તો ઉમરાવના પુત્રનું મસ્તક વિદ્યાદાનના અહેસાનથી નતમસ્તક થઈ ગયું. આ અમીર ઉમરાવનું નામ હતું લોર્ડ રેનફોર્ડ ચર્ચિલ, અને એના પુત્ર તે વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને વિજેતા બનાવનાર સર વિન્સેન્ટ ચર્ચિલ, અને પેનિસિલિનની શોધ કરનાર એ બાળક એ હતો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. બંને વિશ્વમાં મોટી નામના મેળવી.

સંસ્થ સાહિત્ય સંસ્થાના સંસ્થાપક ભિક્ષુક અખંડાનંદજીને કોઈ એક માણસે ખોટો રૂપિયો પટકાવ્યો. સંસ્થા પર આવીને એમણે રૂપિયો ખખડાવ્યો તો બોધો નીકળ્યો. તરત જ તેઓ સંસ્થાના એક કર્મચારી પાસે ગયા અને કહેવા લાગ્યા, જમીનમાં એક ખાડો ખદીને આ રૂપિયો દાટી દો, સાવ ખોટો છે, ચાલશે નહીં. કર્મચારીએ સાંભળતા વિચારમાં પડ્યા. તેમણે મનમાં કશીક ગણતરી કરીને પૂછ્યું, અરે એને જમીનમાં દાટવાની જરૂર નથી, કે હું હમણાં જ બજારમાં જઈ કોઈ દુકાનદારને પટકાવી દઈશ. તો આ કેટલા ખોટા રૂપિયા મેં બીજાને લોકોને પધરાવી દીધા છે, તમે ચિંતા ના કરો, હું બધું જ સંભાળી લઈશ. અખંડાનંદજીએ કહ્યું, ના એવું ના કરતો, આ એક મોટું પાપ છે. આવા અપ્રમાણિક કામથી આપણે દૂર જ રહેવું જોઈએ. ખોટા રૂપિયાને સાચો ગણાવીને કોઈને આપવો એ જ સૌથી મોટી અનીતિ છે. ધારો કે આ રૂપિયો ખોટો છે, કોઈ અબૂત ગરીબના હાથમાં લાગી જાય છે તો એને શું ભલે થાય? બધી જગ્યાએથી આ ખોટા રૂપિયાથી ઘરની ચીજ વિના લીધે જ પાછું આવવાનું થાય અને પરિણામે એના બાળકો ભૂખા રહી જાય તો આ ખોટો રૂપિયો જમીનમાં દાટી દે. ભિક્ષુ અખંડાનંદજીની આ પ્રામાણિકતા, નીતિમત્તા એમના અંતરાત્માના અવાજથી મુક્ત બનેલા એક કર્મચારી

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી એ સમાજ સુધારણાના અનેક કાર્યો કર્યા. તેમણે જનજાગૃતિ દ્વારા કુરિવાજોની નાબૂદી, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની નાબૂદી અને માનવ સેવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું. દેશભરનો પ્રવાસ કરી વ્યાખ્યાનો દ્વારા લોક જાગૃતિ કરતા. આ માટે એકવાર એમણે ફરતા ફરતા ઉદયપુર આવવાનું થયું. ઉદયપુરના રાણા સ્વામીજીનું સ્વાગત કર્યું. સ્વામીજીની સરભરા રાખવામાં રાણાએ કોઈ કમી ન રાખી. સ્વામીજીના વ્યાખ્યાનોથી રાણા એટલા પ્રભાવિત થયા કે તેમણે સ્વામીજીને કહ્યું, સ્વામીજી મારી એક વિનંતી માનશો? કઈ વિનંતી? આપ અમારી એક લિંગજીની જાગે સંભાળી લો અને એના મહંત બનો. રાણાને ખબર હતી કે મહંતને રાજા જેટલું જ માન લોકો આપતા હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતી પણ એવું માન મળે એવા હેતુથી તેમણે આ વિનંતી કરી હતી. સ્વામીજીએ રાણાને પ્રશ્ન કહ્યો, એ જાગીરની કિંમત કેટલી હશે? રાણાએ કહ્યું, સ્વામીજી પૂરા 1 લાખની જાગીર ગણાય તો મારા જેવા સંન્યાસીને ન ખપે. કેમ? જો રાજન, અમારા જેવા સંન્યાસીનું સાચું ધન સંતોષ છે. તમે જેને ધન કહો છો એ ધન તો ચોરી થઈ જાય, લૂંટી જવાય, પણ મારી જાગીરનો હું મહંત બનું તો તમારો બંદીવાન જ થયો કહેવાય. પછી લોકોના ઉદ્ધારનું કોઈ કામ થાય જ નહીં અને આ જાગીરી સાચવીને જ બેસી રહું. મારે મહંત બનીને જાગીરના પ્રલોભનમાં પડીને મારી આત્માને વેચવો નથી. એમણે રાણાની વિનંતીનો સ્વીકાર કર્યો. કેવી નિષ્પ્રભા! આવા સંતોથી જ આ ભારત દેશની સંસ્કૃતિ અજોડ બની છે.

રેડિયમની શોધ કરીને ક્યુરીએ પોતાનું નામ અમર કરી દીધું, પણ એ શોધવામાં તેની પત્નીનો બહુ મોટો ફાળો હતો. મેડમ ક્યુરી પણ આ શોધમાં મોટું પ્રદાન હોય તેમણે એક મહાન વૈજ્ઞાનિક તરીકે લોકો એમનું સન્માન કરતા. મહાન વૈજ્ઞાનિક પિયર્સ ક્યુરી એક દિવસ રસ્તામાં ચાલી રહ્યા હતા, એવામાં એક ગાડીની અડફેટે તેઓ આવી ગયા અને મૃત્યુ પામ્યા. માત્ર ફ્રાન્સ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ પોતાનો એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યો. ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટી અને ફ્રાન્સની સરકારે મળીને તેમની સેવાની કદર કરી વિધવા બનેલી મેડમ ક્યુરીને પોતાના કુટુંબ અને તેમના જીવનભરનો પેન્શન આપવાનું નક્કી કર્યું. તેમના પર એક સંદેશો મોકલવામાં આવ્યો. સોર્બન યુનિવર્સિટી અને ફ્રાન્સની સરકારે આ કુટુંબને આંચ ન આવે એ માટે પેન્શન આપવાનું નક્કી કર્યું છે, એ સંદેશમાં લખ્યું હતું. મેડમ ક્યુરી થોડી વાર સંદેશના પત્રને તાકી રહ્યા. બીજી વાર એમણે સંદેશો વાંચીને જોયો. થોડીક વારમાં એમણે મનમાં કશુંક નિર્ણય કર્યો અને કાગળ ઉપર પ્રત્યુત્તર લખ્યો. આપની આવી લાગણી માટે ખૂબ આભાર, પણ મને પેન્શન આપવાનો તમારો નિર્ણય મને સ્વીકાર નથી. આટલું લખ્યા બાદ તે પોતે શા માટે પેન્શન નથી સ્વીકારતા તે પણ લખ્યું. આપણે હું જાણવા માગું છું કે હું જે વૃદ્ધ નથી, યુવાન છું, મારું અને મારા બાળકોનું ગુજરાન ચલાવવા માટે જોઈતા પૈસા કમાવાની શક્તિ મારામાં છે. મારા હાથ, પગ, દિમાગ આ બધું સાબુત છે. જ્યાં સુધી મને પેન્શનની કોઈ જરૂર નથી ત્યાં સુધી મારી જિંદગી હું મહેનતથી આગળ જીવી શકું છું.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લાલ બહાદુર શાસ્ત્રી જીવનમાં આ સાડી 700 રૂપિયા, 600 રૂપિયા, 500 રૂપિયા, આમાંથી કઈ સાડી પસંદ કરો? શાસ્ત્રીજી બોલ્યા, ના રે ના, એવી કિંમતની સાડીઓ મારાથી ન ખરીદી શકાય. મારે તો સસ્તી સાડીઓ જોઈએ. ભારે કિંમતની સાડી મારી પત્નીને ન શોભે. કોઈ સસ્તી કિંમતની હોય તો બતાવો, નહીતર મારે નથી ખરીદવી. પેલો હસી પડ્યો અને કહ્યું, શાસ્ત્રીજીને આ માણસ શા માટે હસી રહ્યો છે સમજાયું નહીં. તે કહ્યું, કેમ ભાઈ, તને કેમ હસવું આવે છે? જવાબ મળ્યો, તમારે આ ભારે સાડીઓને કોઈ કિંમત ચૂકવવાની નથી, એટલે આ સાડીઓ હું તમને ભેટમાં આપું છું. તમે હવે ચિંતા છોડો અને સાડીઓ લઈ લો. આ શબ્દોથી જાણે પછી તેઓ દાજ્યા હોય તેમ બે ડગલા પાછળ ખસીને બોલ્યા, ભેટ મારાથી નહીં લેવાય. વડાપ્રધાન રાષ્ટ્ર માટે કોઈ ભેટ સ્વીકારી શકે પણ પોતાના અંગત માટે નહીં. અંગત ભેટનો ખ્યાલ જ મને યોગ્ય નથી લાગતો. તેમણે રેશમી સાડીનો ઢગ એક બાજુ મુકાવી અને ખાદીની સાડીઓ બતાવવા આગ્રહ કર્યો. એમણે ખાદીની સાડીઓનો ઢગ થઈ એમાંથી સસ્તી કિંમતની સાડીઓ ખરીદી. કેવી સાદાઈ અને કેવી મહાનતા! પ્રવર્તમાન શાસકકર્તાઓ પૈકી આ નીતિ આપનાર તો આજે આપણે વાત કરી ખુમારીની, સ્વાભિમાનની, અહંકારની અને અહંકાર પર વિનમ્રતાની જીતની. આવતા એપિસોડમાં વાત કરીશું કંઈક નવી, કંઈક નવા ગુણોની, કંઈક નવા લોકોની. તો આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: ના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબન ને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.

0: फूल जब मांगते हैं परसों दुआ, तब बहारों की कली खिलती है।
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.